ವಂದೇ ಮಾತರಂ.

0: ઉપનિષદોના કાળથી ભારતીય સંસ્કૃતિએ બધા માટે બે પ્રકારની વિદ્યાનો આગ્રહ રાખ્યો છે. માણસ પાસે બે પ્રકારની વિદ્યા હોવી જોઈએ, પરા અને અપરા. એક આંતરિક સિદ્ધિઓ મેળવવા માટેની, એટલે કે આધ્યાત્મિક વિજ્ઞાનોની, અને બીજી બહારની સિદ્ધિઓ મેળવવા માટે ભૌતિક વિજ્ઞાનો. ઈશ ઉપનિષદ કહે છે કે મનુષ્યએ જીવનની યાતનાઓ અને અવરોધોને બહારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની વિદ્યા એટલે કે ભૌતિક વિજ્ઞાન દ્વારા પાર કરી જઈને પરાવિદ્યા દ્વારા અમૃત તત્વ અને કલ્યાણકારક જીવન દ્રષ્ટિ માટે પ્રયાસ કરવો જોઈએ. આજે વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવર્તમાન કટોકટીના મૂળમાં સભાનતાના બે પ્રકારો વચ્ચે પ્રવૃત્તિ અસમતુલા રહેલી હોય છે. યુગોથી એ પ્રકારો અને માનવ સ્વભાવના બે પૂરક તરીકે ઓળખવામાં આવે છે. આ બંને આપણા મગજના બે પાસા છે. ડાળબું મગજ સક્રિય, તર્કશીલ, સ્પર્ધાત્મક હોય છે, જ્યારે જમણું મગજ આંતરિક સ્ફૂર્તિ વાળું અને સકારાત્મક, લાગણી પ્રધાન અને રહસ્યમય હોય છે. જમણા અને ડાબા મગજના કાર્ય વિશે મોટું સંશોધન કરવા માટે નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર રોજર ડબલ્યુ સ્પેરીએ દર્શાવ્યું છે કે ખૂબ ભણેલા હોય એવા તેમના મોટાભાગના દર્દીઓમાં જમણા મગજનો ઉપયોગ બહુ જ ઓછો થતો હોય છે. આવા સંશોધનથી તેમણે દુનિયાને ચમકાવી દીધા છે. યાંત્રિક અને સંસ્કૃતિનો આ એમણે શાપ ગણાવ્યો છે. આ સંસ્કૃતિનો જન્મ ભૌતિક વિજ્ઞાનોમાંથી થયો છે. આર્થિક અવમૂલ્યનવાદની વિચારધારા એ મનુષ્યોને આર્થિક પ્રણાલીઓની કક્ષાએ ઉતારી દીધા છે. તેઓ પૈસા બનાવવાના યંત્રો બની ગયા છે. મોજ મજા અને વિરોધાત્મક વધી ગયેલા આવેગ અને ઉશ્કેરાટથી પ્રેરાઈને તેઓ જેમ જેમ ક્ષણજીવી ઇન્દ્રિયોના વિષયોના ઉપભોગ તરફ સુખ માટે શોધ કરવા લાગ્યા, તેમ તેમ સુખ તેમનાથી દૂર ખસતું ગયું છે.
1: અધ્યાત્મ અને વિજ્ઞાન બે વિચાર બિંદુ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, પઠન કરી રહ્યા હતા પ્રભા ચૌહાણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં આજે પ્રથમ સાંભળીએ ભાટી હરજીની ભક્તિ રચના વસંતલાલ જોશીના કંઠે.

0: માં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, તેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા

0: ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. આબોહવે સાંભળે ભજુરામ કાપડેના સ્વરમાં ગવાયેલી મીરાબાઈની આ રચના.

0: પ્રિય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને
1: વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે
1: તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો.
1: મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ
0: ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરનો સંપર્ક કરો
1: તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો.
0: અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ના હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: માં જાહે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આજના કાર્યક્રમમાં હવે સાંભળીએ કાંતિલાલ જોશીના સ્વરમાં ગવાયેલી નરસિંહ મહેતાની આ રચના.

0: पालला वावडी जोग पालला।
1: अरे 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ તેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડા પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂ ના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો। મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર નિયત મેનુ મુજબ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે। કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: નરેન્દ્ર સિંહ જાડેજાનું કંઠ હવાના સાપ સાંભળી રહ્યા હતા. અને આ સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સંપન્ન થયો. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી, જેનો વિષય છે નેપિયર ઘાસનું વાવેતર. પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીનો વિષય છે નેપિયર હાઇબ્રિડ ઘાસ અને બાયોગેસ. મિત્રો, નેપિયર હાઇબ્રિડ ઘાસ બાયોગેસ ઉત્પાદન માટે અત્યંત ઉપયોગી છે. તેની ઊંચી સૂક્ષ્મ પદાર્થ ઉપજ ક્ષમતા અને ઝડપી વૃદ્ધિ દરને કારણે બાયોગેસ ઉત્પાદન માટે આદર્શ માનવામાં આવે છે. નેપિયર ઘાસના થુમડા ઝુંડ મોટા 1 મીટર વ્યાસના થાય છે. નેપિયર ઘાસના સાંઠા 2 થી 4 મીટર લાંબા અને 1.2 થી 2.5 સેન્ટીમીટર વ્યાસની જાડાઈવાળો પાતળા વાંસ જેવો હોય છે. નેપિયર ઘાસના પર્ણો આછી લીલાશવાળા અથવા જાંબલી ઝાંયવાળા હોય છે. નેપિયર ઘાસનું ઉત્પત્તિ સ્થાન આફ્રિકા ખંડના ઉષ્ણકટિબંધ પ્રદેશમાં છે. નેપિયર ઘાસનો ખાસ કરીને ચારા માટે દેશભરમાં ઠેર ઠેર વાવેતર કરવામાં આવે છે. વિસ્તાર અને વિતરણની વાત કરીએ તો મિત્રો, નેપિયર હાઇબ્રિડ ઘાસ આખા વિશ્વમાં ઉગાડવામાં આવે છે. ખાસ કરીને ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં, ભારતમાં તે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. હવે મિત્રો, આ નેપિયર ઘાસને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન શ્રેણીમાં ઉત્તમ વૃદ્ધિ થાય છે. આ નેપિયર ઘાસને વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે, પરંતુ સારી નિતાર શક્તિ અને ફળદ્રુપતા ધરાવતી માટી તેને વધુ અનુકૂળ આવે છે. નેપિયર હાઇબ્રિડ ઘાસ સામાન્ય રીતે સ્ટેમ કટિંગ્સ દ્વારા કરવામાં આવે છે. તેનું વાવેતર સ્ટેમ કટિંગ્સ દ્વારા કરવામાં આવે છે. દરેક કટિંગમાં ઓછામાં ઓછી 2 થી 3 ગાંઠો હોવી જોઈએ અને તે 60 બાય 60 સેન્ટીમીટર અંતરે વાવવું જોઈએ. ખાતરની વાત કરીએ તો નેપિયર ઘાસને વાવેતર પહેલા પ્રતિ હેક્ટરે 10 થી 15 ટન સડી ગયેલ ખાતર આપવું જોઈએ. વધારામાં 100 કિલોગ્રામ નાઇટ્રોજન, 50 કિલોગ્રામ ફોસ્ફરસ અને 40 કિલોગ્રામ પોટેશિયમ પ્રતિ હેક્ટર આપવું. નાઇટ્રોજનને સમાન હિસ્સામાં 3 વખત આપવું જોઈએ, વાવેતર સમયે, પ્રથમ કાપણી પછી અને બીજી કાપણી પછી. મિત્રો, નેપિયર હાઇબ્રિડ ઘાસમાં કીટક અને રોગ નિયંત્રણની વાત કરીએ તો નેપિયર હાઇબ્રિડ ઘાસ સામાન્ય રીતે કીટક અને રોગ પ્રત્યે પ્રતિરોધક છે. તેમ છતાં ક્યારેક સ્ટેમ બોરર અને લીફ સ્પોટ જેવી સમસ્યાઓ જોવા મળે છે. સ્ટેમ બોરર માટે અસરગ્રસ્ત ભાગોને કાપીને નષ્ટ કરવી, લીફ સ્પોટ માટે યોગ્ય ફૂગનાશકનો ઉપયોગ કરવો. હવે વાવેતર પછીના પ્રથમ 2 થી 3 મહિના દરમિયાન નીંદણ નિયંત્રણ મહત્વપૂર્ણ છે. હવે મિત્રો, કોઈપણ પાક હોય, ઘાસનો પાક હોય, ધાન્ય પાક હોય, તેલબિયા પાક હોય, નીંદણનું ખૂબ જ મહત્વ છે. હવે અત્યારના સંજોગોમાં હાથથી નીંદણ કાઢવું ખૂબ જરૂરી તો છે, પરંતુ મજૂરોની સંખ્યાને કારણે, મજૂરોના અછતને કારણે આપણે જંતુનાશકની સાથે સાથે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવાનું વધારે ખેડૂતો હિતાવહ સમજે છે. એટલે હાથથી નીંદણ કાઢવું અથવા તો જરૂરી હોય તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો. સિંચાઈની વાત કરીએ તો નેપિયર હાઇબ્રિડ ઘાસને નિયમિત સિંચાઈની જરૂર પડે છે. ગરમી દરમિયાન પ્રતિ 10 થી 12 દિવસે સિંચાઈ કરવી જોઈએ. જ્યારે શિયાળામાં જો આ ઘાસ વાવેલું હોય તો પ્રતિ 15 થી 20 દિવસે આપવું જોઈએ. હવે સારી પરિસ્થિતિમાં નેપિયર હાઇબ્રિડ ઘાસ પ્રતિ હેક્ટરે પ્રતિ વર્ષ 100 થી 150 ટન લીલા ઘાસની ઉપજ આપે છે. હવે બાયોગેસ પ્લાન્ટ અને ગેસ ઉત્પાદનમાં આ કઈ રીતે ઉપયોગી છે તો તેની વાત કરીએ તો નેપિયર હાઇબ્રિડ ઘાસનો ઉચ્ચ સૂક્ષ્મ પદાર્થ તેને બાયોગેસ ઉત્પાદન માટે આદર્શ બનાવે છે. સુવિધાજનક પરિસ્થિતિઓમાં 1 ટન સૂક્ષ્મ પદાર્થથી 200 થી 250 ક્યુબિક મીટર બાયોગેસ મેળવી શકાય છે આ નેપિયર ઘાસથી. તો મિત્રો, નેપિયર ઘાસ બાયોગેસ માટે અને લીલા ચારા માટે પણ ખૂબ ઉપયોગી છે.

0: 안녕하세요.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજી નો સંકલ્પ
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ જીતા સકો
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
0: હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર છે સુરેશ વાડકર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અસ્થિ પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઈરાન અને અમેરિકાના સૈન્યના સામસામા ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા રજૂઆત. ઈરાનનો દુરૂપયોગ કરીને લોકોના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મળતી આંતરરાજ્ય ભીમના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અનેક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, તેમજ પ્રધાનમંત્રી જે સ્થળ પર રાત્રિ વિરામ કરવાના છે તે સર્કિટ હાઉસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈ મોડરાત્રે બેઠક યોજીને તમામ કાર્યક્રમ અંગે સમીક્ષા હાથ ધરી હતી. લાલબંધા સર્કલ પર પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન સ્વીકારશે તે જગ્યાનું નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ વગેરેની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત રહીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી. શહેરની વિવિધ વેપારી અને સ્વૈચ્છિક સંસ્થા સાથે બેઠક યોજીને સાંસદે કાર્યક્રમ અંગે માહિતી પૂરી પાડી હતી. આ અગાઉ શ્રી સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી અને 11 મેના રોજ શ્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા સરદાર ધામના લોકાર્પણ અંગે એક બેઠક યોજી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અસ્થિ પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના સમયમાં વૈશ્વિક શાંતિ, માનવ કલ્યાણ અને અમૃત પર્વની ઉજવણી અને હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃત પર્વ દરમિયાન 11 મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે સોમનાથ સાગર દર્શન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપી.
1: મોદી સાહેબના હસ્તે કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા એ પણ કરવામાં આવશે અને સવિશેષ પ્રકારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવશે. ઉમંગ આનંદ અને ઉલ્લાસ સાથેનો આ કાર્યક્રમ થવાનો છે. આ 75મું સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી આ રીતે કરવામાં આવશે. મહામૃત્યુંજય મંત્ર, વિશેષ મહાપૂજા, ધ્વજ પૂજા વિધિ, આ મંદિર પરિસરમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ વિશેષ રીતે યોજાવાના છે.
0: સોમનાથ અમૃત પર્વ ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ અમૃત પર્વ અંતર્ગત ગઈકાલે મધ્યપ્રદેશથી 1185 યાત્રાળુઓ સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના ગરબા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી બહાર નીકળતા તમામ યાત્રાળુઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત નિપજ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સામસામા ગોળીબારમાં સલાયાના ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યું હતું. દુબઈથી યમન જઈ રહેલું વહાણ એમએસવી અલ ફાઝે નુરા સલેમાની એક ફાયરિંગનો ભોગ બન્યું હતું. સમુદ્ર વચ્ચે અંધારૂની ફાયરિંગમાં વહાણ ક્ષતિગ્રસ્ત થતાં તે ડૂબવા લાગ્યું હતું. એન્જિન રૂમમાં ફરજ બજાવતા સલાયાના યુવાન અલ્તાફ તાલબ કેરનું ગંભીર ઇજાથી મૃત્યુ થયું હતું, જ્યારે વહાણ પર અન્ય સવાર 17 ખલાસીઓને નજીકના અન્ય વહાણે બચાવી લીધા હતા. તે તમામ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના સેક્રેટરી આદમ ભાઈએ ભારત સરકારને મૃતક યુવાનના પાર્થિવ દેહને વતન લાવવા અને બાકીના ખલાસીઓને તાત્કાલિક ભારત પરત લાવવા રજૂઆત કરી હતી.
2: દુબઈથી જનરલ કાર્ગો લોડ કરી અને યુએન માટે નીકળ્યા હતા 1877 કુરૂ. પણ રાત્રે 12-1 વચ્ચે જે અમેરિકાની ત્રણ નેવી બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરી જતી હતી તેની પાછળ જ અમારું વાહન હતું અને અચાનક એ લોકોનું ઈરાન અને યુએસ નેવી વચ્ચે ફાયરિંગ થવા લાગી ડ્રોન અને રોકેટથી. તેમાં એક ડ્રોન આવીને વાહન પર લાગ્યું. તેમાં એક અલ્તાફ પાલકેર નામના ઇન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને સલાયાનું એક બીજું વાહન છે જેનું નામ પ્રેમસાગર છે.
0: અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ADAD ને ફોલો કરશો. સાયબર ક્રાઇમની ટીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને લોકોને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપ્યા છે. સાયબર ક્રાઇમના DCP લવિના સિંહે કહ્યું કે આ ટોળકી GST અને પાન કાર્ડની વિગતો મેળવીને છેતરપિંડી આચરતી હતી. અગાઉ આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
3: બાયોમેટ્રિક ચેન્જ કરી બાયોમેટ્રિક ચેન્જ કરવા માટે જે ફોટો ઓનલાઈન અવેલેબલ હતી ફોટોથી એમને જેમાં એમને ડીજી લોકર એક્સેસ કર્યા. 3 બેંકનું અકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યું છે જેમાં એક બેંકનું અકાઉન્ટ ખુલી ગયું હતું અને 25,000 રૂપિયાની લોન લીધી હતી. તો આ સમગ્ર મામલે આપણે પ્રથમ FIR દાખલ થઈ હતી અને એમાં કુલ 7 આરોપીની અરજી સુધીમાં અરજ.
0: જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જે અંતર્ગત 30,000 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી 2 જૂનથી અલગ અલગ 4 તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. જીકાસમાં આ વખતે ખાસ ફેરફાર કરાયો છે, જેમાં લાયકાત એક સમાન કરાઈ છે. તેમજ પોર્ટલને યુઝર ફ્રેન્ડલી કરાયો છે. ઉપરાંત ફીનું ધોરણ પણ બદલવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર.
4: આ વખતે ખાસ છે કે વિદ્યાર્થીઓને પોતે પોતાના પસંદગીના કોલેજ અંકમ નંબર પ્રમાણે ભરવાનું થાય છે. આ વખતે અમે આ બધા મદદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એજન્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે, જેમાં ચેટબોટ વિદ્યાર્થીઓ પૂછી પણ શકે છે કે પોતાના માર્ક્સ આધારે એમને કઈ કઈ કોલેજમાં છેલ્લા 2 વર્ષના ડેટા આધારિત ક્યાં ક્યાં એડમિશન મળવાની શક્યતા છે.
0: વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના અનુસંધાને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી 20 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને શોધી કઢાયા છે, જેમાં બાયડ, ભિલોડા, માલપુર, નગરજ તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ અંગે માહિતી આપી રહ્યા છે આરોગ્ય અધિકારી આશીષ ખંટ.
5: શાળાઓ કાર્યક્રમ ચાલતો હોય છે, જેની અંદર મેડિકલ ઓફિસર જે આપણે શાળાઓ આરોગ્ય માટે મૂકેલા છે, તે બધા તપાસ કરવા માટે જતા હોય છે. એ વખતે તપાસ દરમિયાન આવા બાળકો આપણે સામે આવતા હોય, જયારે તપાસ થઈ જાય અને આવું બાળક મળી આવે છે તો એની અંદર આપણે 2-3 મહિનાને નહીં ચડાવતા. હવે આપણે 20 બાળકો મળી આવેલા છે, જયારે 12 તાલુકામાં 1 છે, ભિલોડામાં 10 છે, માલપુરમાં 4 છે અને મેઘરજમાં 5 છે. આપણે રેગ્યુલર ફોલો કરવામાં આવે છે, એને HB જોવામાં આવે છે કે ભાઈ HB એને બહુ ઓછું થઈ જતું હોય છે. જયારે HB જો વધારે ઓછું થતું હોય તો પછી એને સ્પેશિયલ આપણે ફિઝિશિયલની તપાસ માટે મેડિકલ વર્ગમાં લઈ જતા હોઈએ છીએ.
0: બીજી તરફ વિશ્વ રેડક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમિયા દિવસના અનુસંધાને ગઈકાલે અમદાવાદના રેડક્રોસ ભવન ખાતેથી રેડક્રોસ ગુજરાતના ચેરમેન અજય પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે રેડક્રોસ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં હિતવાગણી સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા રાજ્યના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નોંધાઈ છે. રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો

સારો થઈ શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 15મી ઓવરમાં 147 રન બનાવીને લક્ષ્ય હાંસલ

0: સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષસિંહભાઈ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના હસ્તે પાઠકના અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026ના ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઈરાન અને અમેરિકાના સૈન્યના સામસામા ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા માટે રજૂઆત. એઆઈનો દુરૂપયોગ કરીને લોકોના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આજ સાંજે 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.
1: પ્રથમ સાંભળે વાણી જયરામના કંઠે ગવાયેલી શ્રી દાસની આ રચના.

0: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને
1: વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે
1: તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો.
1: મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ
0: ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર નો સંપર્ક કરો
1: તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો.
0: અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ના હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીની પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખે ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વલણના કાર્યક્રમમાં હવે સાંભળીએ પીઆઝ મસાણી અને સાથેનો સ્વાદ.

રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તાસભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: آگاهانه آن پوش کنده شد. خب تست چه پرسنگی آج نو ویشه چه وستی کنندی سمپادن اشرف نتوانی دوارا آن پتن جاگرتی بکنن
1: ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે હાથ ધરવામાં આવે છે. પ્રથમ વસ્તી ગણતરી વર્ષ 1872માં લોર્ડ મેયરના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવી હતી. જો કે ભારતમાં પ્રથમ સંપૂર્ણ અને વ્યવસ્થિત ક્રમિક વસ્તી ગણતરી વર્ષ 1881માં શરૂ થઈ હતી અને ત્યારથી દર 10 વર્ષે આ પ્રક્રિયા સેન્સસ એક્ટ 1948 હેઠળ કાયદાકીય રીતે હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા સરકાર નાગરિકોની સંખ્યા, જીવન ધોરણ, આર્થિક સ્થિતિ અને સુવિધાઓ જેવી કે પાણી, વીજળી, ગેસ વગેરેનો સચોટ ડેટાબેઝ તૈયાર કરે છે, જેનો ઉપયોગ શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી જેવી યોજનાઓ ઘડવામાં થાય છે. વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી, જે હવે 2027માં પૂરી થશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2026 જૂન મહિનાથી શરૂ થશે, જેમાં પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી અને ત્યારબાદ વસ્તીની ગણતરી થશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે, જેમાં મોબાઈલ એપ, CMMS પોર્ટલ અને જીઓ ટેગિંગનો ઉપયોગ કરીને 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. નાગરિકો 17-31 મે દરમિયાન સેલ્ફ એન્યુમેરેશન દ્વારા ઓનલાઈન માહિતી પણ ભરી શકશે. ગણતરીકારો પરિવાર દીઠ 33 જેટલા મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછશે. આ ડેટાનો ઉપયોગ શહેરી આયોજન, આપત્તિ વ્યવસ્થાપન અને સરકારી યોજનાઓના અમલીકરણમાં થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે મુલતવી રહેલી વસ્તી ગણતરીની પ્રક્રિયાને કચ્છમાં પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. કચ્છમાં જૂન મહિનાથી શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયામાં અંદાજે 4,000 જેટલા કર્મચારીઓ જોડાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણતરીકારોને તાલીમ આપવા સહિતની પ્રથમ ચરણની કામગીરી મોટે ભાગે આટોપી લેવામાં આવી છે. દેશમાં થનારી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થઈ ગયો છે, જે 30 સપ્ટેમ્બર 2026 સુધી રહેશે. તેની શરૂઆત ઘરોની યાદી બનાવવાથી અને ઘરોનો ડેટા એકત્રિત કરવાથી થયો. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાના વિસ્તારમાં 30 દિવસમાં આ કામ પૂરું કરશે. દેશભરમાં તમામ મકાનો અને પરિવારોની યાદી બનાવવામાં આવશે, સાથે જ પરિવારોની અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવશે, જેથી વસ્તી ગણતરીની મજબૂત તૈયારી થઈ શકે. આઝાદી પછી પહેલીવાર વસ્તી ગણતરીમાં જાતિની ગણતરીનો સમાવેશ થશે. આ પહેલા અંગ્રેજોના સમયમાં 1931 સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીએ એપ્રિલમાં લીધો હતો. 2011ની છેલ્લી વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી આશરે 121 કરોડ હતી, જેમાં લગભગ 51.5% પુરુષો અને 48.5% મહિલાઓ હતી. મેપ દ્વારા દરેક ઘર ડીજી ડોટ બનશે, જેના 5 ફાયદા થશે. જીઓ ટેગિંગથી બનેલો ડિજિટલ લેઆઉટ મેપ વાદળ ફાટવા, પૂર આવવા કે ભૂકંપ જેવી અનિચ્છનીય ઘટના સમયે ઉપયોગી સાબિત થશે. આ વિગતથી બચાવ માટે જરૂરી તમામ બોટ, હેલિકોપ્ટર, ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં મદદ મળશે. બીજો ફાયદો સીમાંકનમાં મદદ મળશે. રાજકીય સીમાઓ જેવી કે સંસદીય અથવા વિધાનસભા ક્ષેત્રોનું તર્કસંગત રીતે નિર્ધારણ કરવામાં પણ તેનાથી મદદ મળશે. જીઓ ટેગિંગથી તૈયાર થયેલ નકશાથી આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ક્ષેત્રમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારનું સંતુલિત વિભાજન કેવી રીતે થાય, સમુદાયોને એવી રીતે વિભાજિત ન કરવામાં આવે કે એક મહોલ્લો એક ક્ષેત્રમાં અને બીજો મહોલ્લો કોઈ અન્ય ક્ષેત્રમાં સામેલ થાય. ત્રીજો ફાયદો, શહેરમાં રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો અને બગીચાઓનું આયોજન કરવામાં પણ નકશો ઉપયોગી સાબિત થશે. જો કોઈ વસાહતમાં કાચા મકાનો કે ખરાબ ઘરોની સંખ્યા વધુ દેખાય તો ત્યાં કોઈ મેડિકલ ઇમરજન્સીના સમયે તાત્કાલિક મોબાઈલ રાહત વાન મોકલી શકાશે. ચોથો ફાયદો, શહેરીકરણ અને સ્થળાંતર દરનો ડેટા મળશે. પાંચમો ફાયદો, મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો દૂર થશે. આધારની ઓળખ સાથે જીઓ ટેગિંગ મતદાર યાદીને સચોટ અને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. જ્યારે મતદાર કોઈ ભૌગોલિક સ્થાન સાથે ડિજિટલ જોડાયેલો હશે ત્યારે રજીસ્ટ્રેશન સમયે તેના મૂળ નિવાસનું સરનામું પણ સામે આવશે. આ વસ્તી ગણતરીમાં આપણે પણ
0: વસ્તી ગણતરી પ્રાસંગિક અવાજ આપણે સાંભળ્યું. સંપાદન અશરફ નથવાણી, પઠન જાગૃતિ વકીલ, આકાશવાણી ભુજ. હવે સવારનું બુલેટિન સાંભળશો.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ભવનગ્રહના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. આ અંગે વધુ માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 11 મે 1951 પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. તેના ઉપલક્ષમાં આ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. શ્રી મોદી કુંભાભિષેક, ધ્વજ પૂજા, મહાપૂજા કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. ગઈકાલે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા તેમણે વર્ષ 2035 સુધીમાં 1100 વાણિજ્યિક વિમાનોનો જથ્થો વધીને 3 ગણો થવાની પણ આશા વ્યક્ત કરી. તેમણે ઉમેર્યું, ભારત હવે વિમાન ભાડાપટ્ટે આપવા અને ધિરાણ માટે એક મુખ્ય વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉડ્ડયન, ઉદ્યોગ અને વિમાન ભાડાપટ્ટા અને ધિરાણ ક્ષેત્રે પણ ગુજરાત નેતૃત્વ કરશે તેવી નેમ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં સંચાલિત IFSCA દ્વારા અત્યાર સુધીમાં 370 થી વધુ મિલકતો ભાડાપટ્ટે આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમની કચ્છ જિલ્લાની 2 દિવસીય મુલાકાત દરમિયાન ગઈકાલે ભુજ તાલુકાના કોડકી ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ એક પેડ માટે નામ અભિયાનને વેગવંત બનાવવા વૃક્ષારોપણ કર્યું હતું અને ગ્રામજનોને વૃક્ષો વાવવા અને તેના જતનનો સંકલ્પ કરવા સાથે ગામને હરિયાળું બનાવવા તેમજ ગામને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીને ગામના રથણ ચોકમાં સફાઈ પણ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, DRDOના ડાયરેક્ટર નિકુંજ પરીખ, પ્રાંત અધિકારી અનિલ જાદવ, ગ્રામ સરપંચ રણકાભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની એક યાદીમાં જણાવાયા અનુસાર ધોરણ 10 SSC અને સંસ્કૃત પ્રથમનું ફેબ્રુઆરી માર્ચ 2026ની પરીક્ષાનું પરિણામ તારીખ 6 મે જાહેર થયેલું છે. જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પર તારીખ 15 મે સાંજના 5 કલાક સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. ગુણ ચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઈન SBI ઈ-પે સિસ્ટમ મારફતે દ્વારા અથવા SBI ઈ-પેના SBI બ્રાન્ચ પેમેન્ટના ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI બ્રાન્ચમાં ભરી શકાશે, જેની આચાર્યશ્રી, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા જણાવાયું છે. કચ્છમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીક શેખરણ ટાપુ પરથી ગઈકાલે માદક પદાર્થના 20 પેકેટ મળી આવ્યા હતા. જખૌ નજીક ભારતીય તટરક્ષક દળની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ માદક પદાર્થ મળી આવ્યો. 15 દિવસ દરમિયાનમાં કચ્છમાં વિવિધ સુરક્ષા એજન્સીઓને 150 થી વધુ માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે. રાજ્યમાં આજથી ગરમીનું મોજું રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આગામી સપ્તાહ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી સંભાવના છે. ગઈકાલે અંજાર ગાંધીધામ વિસ્તારમાં 43 ડિગ્રી, જ્યારે જિલ્લા મથક ભુજમાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. IPL T20 ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે દિલ્હી કેપિટલ્સ પર 8 વિકેટથી વિજય મેળવ્યો હતો, જ્યારે આજે સ્પર્ધાની 52મી મેચમાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ 11 અને રાજસ્થાન 11 વચ્ચે મેચ રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલ પર રાજસ્થાન રોયલ્સની ટીમ ચોથા અને ગુજરાત ટાઇટન્સની ટીમ 5મા સ્થાને છે. આ સાથે સવારનું બુલેટિન પૂરું થયું. આ બુલેટિન આપ આકાશવાણી અને ભુજ કેન્દ્ર પર સાંભળી રહ્યા હતા. આવી સાથે 6:25 મિનિટે સ્થાનિક સમાચાર બુલેટિન સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુવાન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો. અને ફૂટબોલમાં એએફસી અંડર 17 મહિલા એશિયા કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભાજપના સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: રાજ્ય કે રાજનૈતિક ઇતિહાસ મેં પહેલી બાર ભારતીય જનતા પાર્ટી કે નેતૃત્વ વાળી સરકાર ઔપચારિક રૂપ સે પદભાર ગ્રહણ કરેગી. શપથ ગ્રહણ સમારોહ સુબહ 10 બજે શરૂ હોને વાલા હૈ ઓર ઇસમેં લાખો પાર્ટી સમર્થકો રાજનૈતિક નેતાઓ ઓર દેશભર સે આયે માને માને વ્યક્તિઓ કે શામિલ હોને કા ઉમીદ હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત કઈ કેન્દ્રીય મંત્રી ઓર ભાજપા શાસિત રાજ્યો કા મુખ્યમંત્રી ઇસ કાર્યક્રમ મેં ઉપસ્થિત રહેંગે. રાજ્યપાલ આરએન રવિ મુખ્યમંત્રી ઓર નયે મંત્રીમંડળ કે સદસ્યો કો પદ ઓર ગોપનીયતા કા શપથ દિલાયેંગે. નવનિર્વાચિત સંસદીય દલ કે નેતા સુવેન્દુ અધિકારી ને ઘોષણા કી હૈ કે એક સેવાનિવૃત્ત ન્યાયાધીશ કે અધ્યક્ષતા મેં આયોગ રાજ્ય મેં સંસ્થાગત ભ્રષ્ટાચાર કી જાંચ કરેગા. સંદીપ દાસગુપ્તા, આકાશવાણી ન્યૂઝ, કોલકાતા.
0: દરમિયાન ગઈકાલે શ્રી અધિકારીએ રાજ્ય ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે તેમને ચૂંટવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કલકત્તામાં ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. શ્રી અધિકારીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આરએન રવિ સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રથમ ભાજપ નેતૃત્વવાળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી અને ટીએમસીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર દેશની સરહદો સુરક્ષિત કરશે અને રાષ્ટ્રીય સુરક્ષામાં સૌથી મોટી ખામીને દૂર કરશે. ગઈકાલે કલકત્તામાં નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપનો વિજય સંગઠનનો વિસ્તાર કરવા કે તેની વિચારધારાને સમર્થન આપવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે આસામ, ત્રિપુરા અને હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારો સરહદોને મજબૂત અને સુરક્ષિત કરશે. તેમણે રાજ્યમાં ઘૂસણખોરી અને ગાયની તસ્કરી રોકવાની પણ વાત કરી હતી. ગૃહમંત્રીએ પક્ષના કાર્યકરોને સોનાર બાંગલા બનાવવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા હાકલ કરી હતી. બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. બ્રાઝીલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇરાન, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિત 21 દેશોના કૃષિમંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ આ સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર આ દેશોમાં વિશ્વના આશરે 68% ખેડૂતો છે. આ સંમેલન 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ ખાદ્ય સુરક્ષા, સ્માર્ટ ખેતી, આબોહવા પરિવર્તન અને ખેડૂત કલ્યાણ જેવા મુખ્ય વિષયો પર પણ ચર્ચા કરશે. વિદેશમંત્રી એસ જયશંકરે ગયાનાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. કેરેબિયન દેશોની તેમની 3 દિવસીય મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે ગયાનાના જજ ટાઉનમાં આરોગ્યમંત્રી ડોક્ટર ફ્રેન્ક એન્થોનીને મળ્યા હતા. ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026નો ગઈકાલથી સત્તાવાર આરંભ થયો છે. 5 દિવસીય ઉજવણીએ મંદિર પરિસરને વૈદિક મંત્રોચ્યાર અને

0: દૈવી ઉર્જાના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધું છે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલ સે પાઠાત્મક અતિ રુદ્ર કા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમે અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મેં આજ સે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમે લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મેં શાંતિ કી સ્થાપના ઓર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. ઇસે ઐતિહાસિક ક્ષણ કા સાક્ષી બનને કે લિયે દેશ કે કોને કોને સે શ્રદ્ધાલુઓ કા સહેલાબ સોમનાથ ઉમડ પડા હૈ. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ કામચલાઉ યુદ્ધ વિરામ આજથી 11 મે સુધી ચાલશે, જે દરમિયાન બંને દેશો વચ્ચેની તમામ લશ્કરી કાર્યવાહી બંધ રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે પોતે આ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમાં બંને પક્ષો તરફથી 1,000 કેદીઓની સોંપણીનો પણ સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. આ યુદ્ધ વિરામ રશિયાના વિજય દિવસ સાથે સુસંગત છે, જે દર વર્ષે 9 મેના રોજ ઉજવવામાં આવે છે. ઇરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા દ્વારા સમર્થિત ઠરાવ પ્રસ્તાવને ત્રુટિપૂર્ણ અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યો છે. આ ઠરાવ હોર્મુઝ સમુદ્ર ધુંડીમાં જહાજોની સલામતી સંબંધિત હતો. ઇરાને તેને તેના આંતરિક બાબતોમાં દખલગીરી અને અમેરિકાના હિતો માટે હોવાનો ગણાવ્યો. ઇરાને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને પ્રસ્તાવિત ઠરાવને સમર્થન ન આપવા અપીલ કરી છે. અમેરિકા, બહેરીન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર દ્વારા સમર્થિત ડ્રાફ્ટ ઠરાવનો હેતુ હોર્મુઝ સમુદ્ર ધુણી દ્વારા અવરજવરને સરળ બનાવવાનો છે. અમેરિકાએ ઇરાન પર વાણિજ્યિક જળમાર્ગોને અવરોધિત કરવાનો અને દરિયાઈ વાહન વ્યવહારને ખોરવવાનો આરોપ મૂક્યો છે. દરમિયાન ઇરાની સેનાએ કહ્યું કે અમેરિકન સંરક્ષણ દળોએ યુએઈના ફુઝેરાહાન બંદર નજીક એક ઇરાની તેલ ટેન્કર અને અન્ય જહાજને નિશાન બનાવ્યું હતું. હવામાન વિભાગે આગામી 2 દિવસ કેરાલમ, માહે, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વી ઉત્તરપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મરાઠવાડા, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં પણ વીજળી પડવાની આગાહી કરી છે. ઓડિશા, રાયલસીમા, તેલંગાણા, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક, આંદામાન અને નિકોબાર ટાપુ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગુરૂવાર સુધી ગરમીનું મોજું ફરી વકરે તેવી શક્યતા છે. ફૂટબોલમાં ભારતે ગઈકાલે ચીનના સુઝોનમાં લેબનોનને 4-0 હરાવીને એએફસી અંડર 17 મહિલા એશિયન કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતની પ્રીતિકાએ 2, અલ્વા દેવીએ અને ઝોયાએ 1-1 ગોલ કર્યા. આ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચવાથી ભારત 2026 ફિફા અંડર 17 મહિલા વિશ્વકપમાં પ્રવેશ મેળવશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
2: તમિલનાડુમાં સરકાર રચવા માટેની કશ્મકશ, પશ્ચિમ બંગાળમાં આજે શપથ ગ્રહણ અને ઈરાન અને યુએસના સૈન્ય વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં સલાયાના માછીમારના મોતના સમાચાર તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું છે કે તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા, બંગાળમાં આજે સુવેન્દુના શપથ. સંદેશ લખે છે સુવેન્દુ પશ્ચિમ બંગાળના નવા અધિકારી, જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે સુવેન્દુ બંગાળના અધિકારી. સંદેશ ટાંકે છે હોર્મુઝમાં ઇરાનના રોકેટમારાથી ગુજરાતી જહાજ ડૂબ્યું, 1 મોત 17ના રેસ્ક્યુ. રાજ્ય અને સ્થાનિક સમાચારોમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલની અરજીને ફગાવાઈ, અમદાવાદના વટવા હત્યા કેસમાં 34 વર્ષ બાદ ભેદ ઉકેલાયો વગેરે સમાચારોને સ્થાન અપાયું છે.
0: સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. ફૂટબોલમાં એએફસી અંડર 17 મહિલા એશિયન કપમાં ભારતે લેબનોનને 4-0 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: રૂપરેખા

પ્રથમ સભાના કાર્યક્રમમાં જોઈએ તો અત્યારે 8:23 તથા 9:23 સમાચાર હેડલાઇન્સ. સવારે 8:32 કચ્છી કાર્યક્રમ રહ્યા, જેમાં કચ્છી મેવો અનો એ વિશે તિપિક્ષા ઠક્કરનું વાર્તાલાપ. કાર્યક્રમ પ્રસ્તુતિ કૃપા નાકર. સવારે 9:00 ગુજરાતી હિન્દી ગીતો સાંભળી શકાશે. ભજનોનો કાર્યક્રમ સંતવાણી સવારે 9:32 જે અંતર્ગત આજે સાંભળશો નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા ભજનો. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન સવારે 10:00 પ્રસારિત કરવામાં આવશે, જેમાં આજે પાર્શ્વ ગાયક તલત મહેમદની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો

ప్రజాప్రతిషే సవరి 11 પછીના તમામ કાર્યક્રમો અને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં બપોરે 12:00 2 મિનિટે તથા 2:40 મિનિટે ગેર ફિલ્મી ગુજરાતી ગીતો પ્રસારિત થશે. બેની માટેનો કાર્યક્રમ સહયર બપોરે 12:30 મિનિટે તથા બપોરે 1:30 મિનિટે ફૌજ દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી અને બપોરે 3:00 પ્રથમ સભાના કાર્યક્રમોનું સમાપન થશે. અને હવે જોઈએ સાંજની સભાના કાર્યક્રમો. સાંજની સભાનો પ્રારંભ સાંજે 5:00 કરવામાં આવશે અને તમામ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં સાંજે 5:10 તથા સાંજે 7:05 ભુજ કેન્દ્રમાં સમાચાર હેડલાઇન્સ, સાંજે 5:12 ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુણમહોર, સાંજે 6:25 ભુજ કેન્દ્રમાં સ્થાનિક સમાચાર અપાશે, સાંજે 6:30 યુવાન મિત્રો માટેનો કાર્યક્રમ યુવાવાણી, સાંજે 7:20 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો, રાત્રે 8:00 વિવિધ ભારતીના કાર્યક્રમો રિલે કરવામાં આવશે. રાત્રે 9:15 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરના કાર્યક્રમો રિલે થશે. રાત્રે 10:00 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ જે અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં આજે સાંભળશો રાજકુમાર મજુમદારનું સંતૂર વાદન. રાત્રે 11:10 બીજી સભાના કાર્યક્રમોનું સમાપન કરવામાં આવશે. મિત્રો, આપણે સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્રમાં આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે જોઈએ સ્થાનિક હવામાન. બીતેલા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ તેમજ ન્યૂનતમ ઉષ્ણતામાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સ્થાનિક હવામાન તેમજ કાર્યક્રમની વિગતો આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે 8:00 સમાચાર પ્રભાત, ત્યારબાદ 8:15 મોર્નિંગ ન્યૂઝ.

0: દેશને ઉડાન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મુકાશે. ગુજરાતમાં જીસીએસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ. સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીઓ માટે અત્યાર સુધી 30,000 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છ જિલ્લાની 2 દિવસની મુલાકાત. ગઈકાલે ઉત્તરગઢના કોડકી ગામની મુલાકાત લીધી. પ્રબળ લોજિસ્ટિક પાવર હાઉસ બન્યા તરફ આગામી સ્પર્શની આંતરરાષ્ટ્રીય ચલાવ. સોમવારના પવન ઉર્જાના હક તરીકે આંતરપાકા કચ્છમાં હવે એનર્જી સ્ટોરેજ પણ નવી ઓળખ બનશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 T20 ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સ 11 દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી પરાજિત કરી આજે સ્પર્ધાની 52મી મેચમાં જયપુરના હવાઈ સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. આ પછીના મુખ્ય સમાચાર સવારે 9:30 અપાશે.
1: મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો.
1: અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીની પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખે ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયા ના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબો ને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયા ના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયા ના ભાવે અનાજ ન મળે અથવા ઓછું

είπα μαντάνιου. Έρωνε και φίλοι την το γούε του. Λέει, πάρ κάτω και την άστανε, άμω τα πάντζο κατσιτζού. Μάρι, ο πράντα γίνε ρόνο, τα κατσιτζ μωρέ, έντζο βαρντάνι. Τζο κομπίνι, είπα αγκέφα πάντα ζούντα. Πάνε, ο μσίγα τραν πάνι, νέλα μενούνε, το χάντα διάβητης δημόριεν. Εγώ γουαρτσιλή νεκρή γουαρέτα, θαίει ζε. Αμε, έντζι αντέρ, उनके जो प्रमाण पाके घटाने हुए ना तो डॉक्टर जो पांच वर्ग हैं जो मैंने जोड़े चुने हुए को पाके केरा चिकू इन मरे जो पां उछा करी वजह तो कौन जे शरीर के अंदर डायबिटीज से तो ना कंट्रोल में रहते हो अन्य आके रब्बे जी जो को बीमारी हुए तो इन मरे को आपके ज्यादा सूट का पाना ही है अने ही ना लानू तो इन मरे कुदरती वस्तु है ये पाक जितना नुकसान जो करें ही ना પણ આજ મારે સોશિયલ મીડિયા પે અને હી પાછા વળવા જઈ ગયા પણ તને કોણ લગતો કે મારે ભણેલા નહીં હારે ભણેલા ગણેલા મારે સોશિયલ મીડિયા પે રખે તા ડોક્ટર મને ઈ સલાહ દીધી તાલે ઓરી ગોરી ને ભાઈ ન રહો તો પાંચે શરીર કે સ્વસ્થ રાખેલા કે મરે જ પ્રકાર જો ફળ પાકે ઉપયોગી અહીં તો જીને લેવાનું તો સફરજન આય દાળ માય સંતરા અહીં જાંબુ અહીં એ મરે છે કે જેમ કે હૃદયની તકલીફ છે કે મારો નબળો હુએ તો એમ કે મેં ફૂડ ખાયું નારિયેલ પાણી પીઓ તો અંશે અહીં સંતરા ખાયો તાકે હૈયા મટી વિંધો અને ઘણા તૈયાર થઈ તો હવે હવે તને છોરા મોડે ખાધી પીધી ને તૈયાર પીચ્છા થઈ ગઈ તો લોહી જીવડો પણ હવે સામાન્ય બીમારી થઈ ગઈ હૈ દાડમ સફરજન કેળા ખજૂર એ મેં ખાયું તો પાકે એનાથી થોડી તાકાત છે અને હવે તમને જે જીવન ને બેઠાડું થઈ ગયું હોય એટલે કોમ્પ્યુટર તો બેઠે બેઠે કામ કરે જો ઓફિસ માં બેઠે બેઠે કામ કરે જો એટલે એ બેઠે બેઠે જે કારણે મારું એક આજ કબજ જલ્દી તકલીફ પણ આવી હતી તો એમને પણ પાંજા જો કોઈ દાદી મેં વૈદ એ પણ પાંજા દાદી હું આવી પણ ખબર ને ચોંધા વાકે છો અંજીર ખાયો પપૈયો ખાયો સફરજન ખાયો નાસ્પતિ ખાયું મને ફળ ખાયો તો આખી કબજિયાત ન રોંધો અને હવે જે જો લાઈફ સ્ટાઈલ હે ને એ હી ને લેવાનું તો બહુ છડી ત્રણ મારું ઓકડો ડિપ્રેશન જ ફળ હોય તો જેમ જે કારણ કે હાઈ બ્લડ પ્રેશર જે પણ તકલીફ થઈ છે તમે ડોક્ટર છે સર જે કે હાઈ બ્લડ પ્રેશર હોય એટલે કેળા સંતરા તરબૂચ કીવી એ મારે ખાધી જા જેથી કરીને જો પ્રેશર જી જો માત્રા એ લેવલ મેરે અને પહેલે જમાને મેં તો હલ્દે કમા થઈ ગયા હોય તો પાંજે મેડિકલ આખું ભારત સરકાર એવા મળે લાટી આટ ઇન્જેકશન ની રસી ગોતી આવી ગઈ અને હિંગા લઉં તો કમળે જે પ્રમાણ હે નહીં રદ થઈ ગયું હોય પણ પેલા પાંજા દાદી હોય ને એ ચૂંડા આવે સફરજન પપૈયો દ્રાક્ષ સંતરા એ બધો કમળો હોય ને અને ખાધે જો હોય તો એમ જે કારણે એમ કે આખે એમ બીમારીમાં જેનું થોડું ચપાટી રિલીફ થઈ શકો અને આજે તો અહીં નેરલાવાનું તો આજે હોટલ જે ખાધે છે પણ મોડો વધી ગયું હોય અને એન્જા કરીને ગેસ એસિડિટી એ અને જાણ જાણ ઘર ઘર ઘરે ઘરે એ બીમારી જેને આપણે સામાન્ય થઈ ગઈ જે જત કે નેમ પ્લેટ લગેલી હોય એ અને ઘરે ઘરે એસિડિટી ની ગેસ તકલીફ હોય તમને ભાગે પપૈયો કેળા સફરજન તરબૂજ એ મેરે પણ ફળ ખાયો ને તો બાકે એ એની ફળ જે કારણે એની બીમારી ભલે મટે તો ન પણ થોડી થોડી કંટ્રોલ મેં છે અને હી પાંજો જો કો આને જે ખેતી હૈ ને એ પાંજા પૂર્વજ મેરે વિચારીને કરી ગયા એ એને કારણે પાંજે કચ્છ જી જો કો જમીન હૈ કચ્છ જો કો વાતાવરણ એ ગરમ હૈ અને અહીંયા કરીને એ ગરમ વાતાવરણ મેં પાંજા જો કો કેસર ચોળા જતી મીઠી કેસર અને અમારે પ્રાંત કે જિલ્લા રાહી રાજ્ય રાહી એની કે હાફૂસ ને મને પ્રકાર જે તોતા કેરી ને મને પ્રકાર જે એની કે ફાધી હોય થી પપ્પા અચ્છી મારું એ ચોલા ને તો પાંચ તાને ઘરે વાળી ખેતી હોય થી તો પાંચે તો પાંચ જ કેસર આવે પણ હવે સમય સંજોગ પરિસ્થિતિ પ્રમાણે અને હિનારાનું તો કુદરતી આફતે જે કારણ હતા પાંજી કેસર તો પણ થોડી અસર થઈ હૈ અને કમોસમી વરસાદ પછી અહીં મેર લગ્ન તો બહુ વર્ષ થઈ હતો એમ જે કારણે પણ ખાલી પાંજી કેસર ના કમણે તેની અસર થઈ હતી તો એ મને પણ ગાલી પાંજા બેન પાકે કરતા અને પેલા એ થોડી ઘણી શરીર યા કરી ને કહેવા કરા એ ફળ જરૂરી હતી ફળ જે ખેતી અત્રે પછી હતી કે મારું સ્વસ્થ આવી શકે

सीजनल फ्रूट खाई रखते અને એમ થકી જાય પણ જો શરીર સ્વસ્થ રહેતું ઘણા એવા માણસ હોય તો કે જે કે ફૂડ ખાતા જ ન ગમે યા તો એ છે કે ભાઈ સમય નતું મળે ટાઈમ નતું મળે તો પાંજે કચ્છજી જે કે ખારેક જે નથી હતી કચ્છ જે મીઠો મેવો જે નથી હતો હા એ સાચો જ કે આમાં જે ગાળ કરવા દે હવે આમાં પાંજે કચ્છજી અંદર મારા ઓછે ટાઈમ જ હોય હતા सीजन का पहले हम जिला में हुए थे वावा जड़े हुए कम मौसमी बरसात हुए मेरे जो वस्तु है आने जी पाक के मरे थे पर तीन छत्ता पूर्ण पांजा खेडूत मेरे तन मन और धन थे हम पाक के उगोला और कच्छ जी प्रजा के ये मिठो मावो खादा करी ने मोड़ी मेहनत करा था आने जी घने मेरे जात हुए थे घने के खबर नहीं था खाई देने को पाके खबर नहीं हुए તો એવું હોય કે અમે જે જાતું પણ અમેને કેરે કેરે પ્રકાર જે ખેતી થઈ શકે ટૂંકમાં અમે જે સજી ખેતી અને અમે વિશે પાંજે વચ્ચે આજ ઘાલ કલા કરીને અધ્યાપિકા જે કોઈ કોલેજમાં છોકરી કે 8 બજે જો શિક્ષણ દેતા અને ખેતી વિશે પણ સારો એવો નોલેજ ધરાવી હતા તારા પ્રતિક્ષાબેન પાકે આજ અમે જે એન્જી સીઝન એન્જી વાવેટર એન્જી પ્રકાર મને વિશે પાકે માહિતી દીધા તો પા પ્રતિક્ષાબેન કે શું અને પેલા પા હવે હાથ મજે જો ભજન સણી અને પૂર પા પાંજે અમે જે ખેતી વિશે જે માહિતી પા બેન જેનું ભંગાશું તો હલો પેલા હવે હાથ મજે જો ભજન સણી

0: Se ti viene a tem a mim para a tomara. Eu ia duro para que tão quente, levei tão que eu não me despego, tá? Para uma tenhara de sério, tijo. Vruxa de copa, não é? E por ronda. એટલે હાર્ટ મજે જો પા મજા સયા છું અને હારે અમે જો ગાલ કરી હતી કે પા હારે તે શિક્ષા બિન કે સો ને એની કે અનુ પા હાર્ટ મજે જી હેરી અને જી ભગવાન જે કચ્છા કરીને અને મારું કહે છે હાર્ટ મેન વઠાઈ કે કદી હાર્ટ વાંચ કેસર ન જો તો કોઈ ન થઈ શકે અહીં ભલે હજારો જે મોં આમાં ખાયો પણ કેસરી તો કેસર જાય તો બોલો પા તે દિશા બિન ગયા અને જી માહિતી ગમો
1: મરી કચ્છી માળું એ જો આજથી કાર્યક્રમ મેં સ્વાગત આય નમસ્કાર વંદન મધુના ટક્કર દીક્ષા પ્રકાશ ચંદ્ર આય હું માંડવી જી સેઠ સુરજી વલ્લભદાસ કોલેજ મેં અધ્યાપિકા તરીકે કાર્યરત અહીંયા આજ પા આંબે વિશે થોડીક રોચક જાણકારી મેળવો આંબે જો ઉદ્યોગ કતે થયો હેલો પાંડેરીઓ આંબો જન કે તા કચ્છી મે ફળો જો રાજા મળે ચોઈ ઈ અસલ પાજે ભારત જો જ વતની આય વનસ્પતિ શાસ્ત્ર જે હિસાબે આંબે જો ઉદ્ભવ અસ્થી લગભગ 4000 થી 5000 વર્ષ પહેલા દક્ષિણ એશિયા ખાસ કરીને ભારત અને મ્યાનમાર જે વચ્ચે વિસ્તાર મે થયો હો ભારતની ભૂમિ મે વૈજ્ઞાનિકો માન્યતા કે આંબે જી મૂળ પ્રજાતિ મહારાષ્ટ્ર આસામ અને મ્યાનમાર જે જંગલ મે પેદા થઈ ગઈ ઔર તેથી ધીરે ધીરે પૂરી દુનિયા મે ફેલાણો આય કચ્છ મે અંજો આગમન નેરો તો આંબો મૂળ ભારત જો આય પર કચ્છ મે કેસર અને બી જાતિઓ ઘણા વર્ષો પહેલા અંજાર અને માંડવી જે રાયણવાડી વિસ્તાર મે રાજા મહારાજા જે સમય મે પંજાબ અને બે પ્રદેશ મે થી ગની આયા આંબે જે નામ જો ઇતિહાસ ને રહ્યો તો આમ્ર શબ્દ સંસ્કૃત શબ્દ આય કચ્છી મે પાન કે આમો અને ફળ મે કેરી ચોયું તા પોર્ટુગીઝ લોકો જ્યારે ભારત આયા તડે ઈ આંબે કે આમ્ર કે માંગા ચાં થવા અને ઈ કરીને ઈ મેંગો શબ્દ થયો મેંગો તરીકે પણ અમે કે ઓળખ્યો હતા આંબો ખાલી ફળ ના પણ પાછી સંસ્કૃતિ જો ભાગ આય અમે જા પણ તોરણ બંધે ને વપરા જતા શુભ પ્રસંગે અમે જી દાડીએ જો પૂજન થીએ તો હવે કચ્છ મે અમે જી કેટલી જાતિઓ થીએ ક્યું થોડો ઈ પણ ને આવ્યો હી તો ગુજરાત મે અમે જી 500 કો જાતિઓ થીએ અને મેથી કચ્છ મે આંબે જી મુખ્ય પંચ જાતિ થી હતી ચોકો હે પ્રમાણ

0: ખુશ અથવા અલ્ફાન્જો, રાજાપુરી, દેશી આંબો, તોતાપુરી અને સોનપુરી. તમારી આંબેજી થોડીક વિશેષતાઓ પણ જાણ્યો. કચ્છ જે ધરતી ભલે રેતાળ અને સોકી લાગે, પણ એ ધરતી સોનો પણ પકડતી, અને એ સોનો એટલે પાજી કેસર કેરી. કચ્છી કેસર કેરી જી ખાસિયત નો તો કચ્છજી કેસર કેરી આખે વિશ્વમાં પ્રખ્યાત છે. સૌરાષ્ટ્ર ગીર જી કેસર કરતા કચ્છજી કેસર થોડીક મોડી પકે, લગભગ મે મહિને જે છેલ્લે અથવા જૂન મે, જેનો સ્વાદ અત્રેદમ મીઠો અને સુગંધે બોરી ખાસી. એન જો ઘર પલ્પ કેસરી રંગ જો વેતો એટલે એન કે કેસર જોવા છે. જો મુખ્ય વિસ્તાર નો તો આંબો, અંજાર, માંડવી, ખાસ કરીને રાયાવાડી વિસ્તાર, ભુજ, નખત્રાણા બાજુ અહીં ખેતી વધુ થઈ હતી. દેવો આવે હાફુસ અલ્ફાન્સો. કચ્છમાં પણ હાણે ઘણા ખેડૂતો હાફુસ આંબો વાવેતા. એની મીઠાસ અને એની આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડ ગોરી આવે. અને તો આવે રાજાપુરી. કેરી કદમે ગોરી જ વટી વહેતી, ખાસ કરીને અથમ મેથ્યુ બનેલા કરીને રાજાપુરી કેરી વપરા જતી. એમ જો સ્વાદ થોડો ખટ્ટો મીઠો વહેતો. આજે તો દેશી આંબો. કચ્છ જે જૂનેવાડી વિસ્તારમાં હજી પણ દેશી આંબા મળેતા. એ કેરી નંદી વહે તેમ કે ચૂસીને ખાધે જે મજા જ અલગ વહેતી. જો રસ બહુ જ મીઠો રહેતો. કેમ્પો રચે તો તોતાપુરી અને સોનપરી આંબો. એ સોનપરી નહીં જાતા, જોકો ઘરે કચ્છમાં વધુ થઈ હતી. તોતાપુરી કેરી એમ જે આકાર પોપટ જેવી ચાટ છે તારે ઓળખા જતી, જોકે મુખ્યત્વે તે સલાડ અને અથાણામાં વપરા જતી. કેસર કેરી હવે જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન અંગ્રેજી તૈયારી ન્યાય, જેનથી એની ઓળખ આખી દુનિયામાં પક્કી થઈ બને. માંડવી અને અંજારજી બજાર કેરીજી સિઝન મે રાત દી ધમધમેતી. કચ્છમાં આંબેજી વાવણીના કયું પહેલું ખાતે થોડુંક એ વિશે પણ જાણ્યો. કન્યા સૌથી પહેલા રોપણી જો સમય આંબો વાવણ લાય ચોમાસે જો સમય સૌથી સારો રહે. જૂન જુલાઈમાં જ્યારે પહેલો વરસાદ વરસે ત્યારે જમીન પોચી અને થઢી થયે, ચોખ્ખો રોપો વાવ્યો એ ખાસો થયે. પોયા જગ્યા જે પસંદગી આંબે કે પૂરેપૂરો સૂર્યપ્રકાશ ખપે, એટલે અહીંયા ખલ્લી સૂર્યપ્રકાશ વાળી જગ્યા પસંદ કરવાની ખાસી રહે. પાણીજી વ્યવસ્થા મેળ્યો તો કચ્છમાં પાણીજી અછત વહેતી. તેના આંબેલા ટપક પદ્ધતિ બોરી ખાસી જોવા છે. એનથી પાણી પણ બચે અને મૂળીએ કે પૂરો પોષણ પણ મળી રહે. પોયા તો જો ખાતર શરૂઆતમાં દેશી છાણીઓ ખાતર અને એરંડેજો ખોળ વાપરેજો, જેનથી આંબેજો છે કુદરતી રીતે થયે. એ કચ્છમાં આંબેજી ખેતી જો શ્રે આજે જૂને મહારાજા અને પ્રગતિશીલ ખેડૂતો કે વહેતો. પંજાબ અને ઉત્તર પ્રદેશ બાજુથી આંબેજી કલમ પેલા ધન્ય થવા, પણ કચ્છજી ખાલી હવા અને મીઠો પાણી એટલે ટપક પદ્ધતિ જે કારણે આને તો કેરી જો સ્વાદ આખી દુનિયા કરતા અલગ અને ચડિયાતો થયો હોય. કચ્છજી કેરીજી અલગ અલગ જાતું અને એની રસપ્રદ વાતું આખે સૌને મજા આવી હતી.
1: પ્રારંભ કરીએ પ્રફુલ દવે અને ઉષા મંગેશકરના યુગોત્સવ થી. પહેલું છે નવરંગ ચંદોલી.

আকাশ মানে বুঝ প্রস্তুত ছিল প্রশ্নপত্র সোমনাথ বন্দ্যোপাধ্যায় করোনার কারণে পঞ্চতারি বাস কেন্দ্রমতে সোমনাথ সরমান করা বুঝে আসে প্রধানমন্ত্রী নরেন্দ্র মোদী নিয়ে বিশেষ উপস্থিতি প্রধানমন্ত্রী শ্রী মোদী নিয়ে আগামীকাল জানলা দিল্লি মুলাকাত করতে সেনাবাহিনীর চুস্ত ব্যবস্থাপনায় নায়ব মুখ্যমন্ত্রী হর্ষ সিংহে সমীক্ষা করে ইরান এবং আমেরিকান সৈন্যের সংসদে গড়গড়ের মৃত্যু প্রদানে সেনাবাহিনী সিমার মৃতদেহ এবং বাচ্চারা ক্লাসিওলে হিমকিম বতন প্রক্রিয়া মেডেলের জবাব ગુજરાતમાં જીસીએસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીઓ માટે અત્યાર સુધી 30,000 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમની કચ્છ જિલ્લાની 2 દિવસીય મુલાકાત દરમિયાન ગઈકાલે ઓગસ્ટ સરકારની કોડકી ગામની મુલાકાત લીધી ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમ ફેબ્રુઆરી માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જે ઉમેદવારો પૂર્ણ ચકાસણી અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પર તારીખ 15મી સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે રાજ્યની 5 રામસર સાઇટમાં 35 લાખથી વધુ પક્ષીઓ મહેમાન બન્યા ગાંધીનગરમાં ઓસ્ટ્રો ગોલ પાસે આવેલા બાગબુ 3 કરોડને ખર્ચે નવીનીકરણ કરાશે ગાંધીનગરમાં એમ્પી થિયેટર ચિલ્ડ્રન પ્લે એરિયા કાફે અને એકોનિક લાઇટિંગની સુવિધા મળશે હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી સપ્તાહ દરમિયાન જિલ્લામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું ઇન્ડિયન પ્રીમિયર લીગની 2024 T20 ક્રિકેટ સ્પર્ધામાં આજે 52મી મેચમાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ ઇલેવન રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. આ પછી સમાચાર સાંજે 5 વાગ્યે 10 મિનિટે.

ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીને સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખે ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: बैठो हमारा उनकी अनमोल।
1: अरे बैठो राजी, विकास ने सौथी साक्षी परीक्षा अवर नवर ए हो अपनी दीकरी सुरक्षित छे, शू तेमना भणतर ने राह सरल छे, अने शू तेमने आगळ वधवानी तक समान मळे छे।
0: घणा विस्तारों में कॉलेज दूर होय छे, बस स्टैंड पर भीड़ होय छे, घर सुधी नो रस्तो असुरक्षित होय छे, होस्टेल होती नथी। આ પરિસ્થિતિઓમાં ઘણા માતા પિતા ભણતર રોકવાનું ઇચ્છતા નથી, પરંતુ ભાર અને ખર્ચ મળીને એમને મજબૂર કરી દે છે।
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે પીએમ જીવિકાનું ઉદ્દેશ્ય આવા જ વિસ્તારોમાં સામુદાયિક માળખું બનાવવાનું છે, જેથી શિક્ષણ અને સુરક્ષા એક સાથે મજબૂત થાય। ફાતિમા એક એવી છોકરી છે જેને અનેક સપના છે, પરંતુ તેમને પૂરા કરવામાં તેને ઘણી પરેશાની થઈ રહી છે। ક્યારેક બસ થી દૂર જવાની, તો ક્યારેક ફી ન ભરી શકવાની,
0: તો

0: છે. મહિલા કેન્દ્રિત સુવિધાઓનો અર્થ ફક્ત હોસ્ટેલ કે ભવન નથી, આનો અર્થ હોય છે સુરક્ષા, સુવિધા અને સન્માનનો ભરોસો.
1: જયારે હોસ્ટેલ બને છે ત્યારે છોકરીનું ભણતર પતે છે, જયારે કાર્યરત મહિલાઓ માટે સુવિધા બને છે ત્યારે કામ પર જવાનું તેમના માટે શક્ય બને છે, જયારે કોલેજ પાસે સુરક્ષિત સુવિધા બને છે ત્યારે પરિવારનો ડર ઓછો થાય છે.
0: અને જયારે પરિવારનો ડર ઓછો થાય છે ત્યારે શિક્ષણનો રસ્તો ખુલે છે. ઘણીવાર પરિવર્તનની શરૂઆત નાની શરતથી થાય છે, કારણ કે મા પહેલા સુરક્ષા જોવે છે પછી સપનું.

0: આ એટલા માટે જરૂરી છે કારણ કે ઘણી જગ્યાએ ઇમારત બની જાય છે પણ વોર્ડન નથી આવતા, વીજળી પાણીની વ્યવસ્થા નથી હોતી અને પછી ભવન ખાલી રહી જાય છે.
1: મિત્રો, સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસના સંકલ્પથી વંચિત સમુદાયના બાળકો મહિલાઓ અને યુવાનો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ પ્રયાસોનો એક મહત્વનો ભાગ છે.

0: અને સૌથી સારી વાત એ છે કે આ ફક્ત આંકડા નથી, આ બદલાવની વાર્તાઓ છે. કારણ કે જયારે કોઈ માં પોતાની શરત ઉપર પોતાની દીકરીને કોલેજ જતી જુએ છે, ત્યારે ફક્ત કોલેજ નહીં એક સપનું પૂરું થાય છે. ફાતિમાને ઘર પરની ચિંતા સતાવી રહી છે. આપણે ફાતિમા ભણવામાં બહુ હોશિયાર છે. જો તેને સારી સુવિધાઓ મળે તો બહુ આગળ સુધી જઈ શકે છે.
1: ક્યાંથી મળશે સારી સુવિધાઓ? હવે તો તેની ફી, રહેવા જવાની વ્યવસ્થા, હોસ્ટેલ બધી પરેશાની છે.
0: યુસુફ પણ પોતાના ભવિષ્યને લઈને વિચારતો રહે છે.
1: સપ્ટેમ્બર કહેતો હતો કે કોઈ કાર્યક્રમ છે, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ, એ અલ્પસંખ્યક સમુદાયોના બાળકોને દરેક પ્રકારની મદદ કરે છે.
0: સાંભળ્યું તો મેં પણ છે, અને એ પણ સાંભળ્યું છે કે ઘણા લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. હવે આપણા બાળકોને કઈક મદદ મળે તો નિરાશ થાય. આમ નહીં, આવી રીતે તો શું વાત છે? આજે બહુ ખુશ દેખાઈ રહી છે. અમની વાત જ કઈક એવી છે, તમે પણ સાંભળશો તો ખુશ થઈ જશો.
1: શું વાત છે? જરા અમને તો ખબર પડે કે આજે અમારી પરી કઈ વાત પર આટલી ખુશ છે.
0: હવે તમારે મારી ફી ભરવાની ચિંતા કરવાની જરૂર નથી. તમે તારી ચિંતા નહીં કરી તો કોણ કરશે? અમની પીએમ જેવી કહેતી, હવે હું આગળનો અભ્યાસ કરી શકીશ. યુનિફોર્મ, પુસ્તકો, હોસ્ટેલ,
1: સાચે જમાનો બદલાઈ ગયો છે. હમણાં સરકાર આપણા વિશે કેટલું વિચારી રહી છે. કોલેજમાં આપણા બાળકોને બધું ફ્રી મળી રહ્યું છે.
2: ફક્ત કોલેજ જ નહીં, અબ્બુ મને પણ પીએમ જેવીકેના સ્કિલ સેન્ટરમાં ઇલેક્ટ્રિશિયનના કોર્સમાં પ્રવેશ મળી ગયો છે. પહેલા રોજગારની કોઈ રાહ નથી દેખાતી, હવે એટલા કામ આવશે કે ટાઈમ જ નહીં મળે.
0: ભાઈજાન, હું પણ મોટી થઈને સાયન્ટિસ્ટ બનીશ. અમારી ક્લાસમાં આજે પહેલી વાર ડિજિટલ બોર્ડ પણ આવ્યું છે.
1: ખૂબ ભણું, આ તક પહેલા બધાને નથી મળતી. પીએમ જેવીકે આપણા અહીંના બાળકોની કિસ્મત બદલી નાખશે. શુક્રિયા પીએમ જેવીકે, આજે તારા કારણે જ હું આ દિવસ જોઈ રહ્યો છું.
0: શુક્રિયા જ કરવો હોય તો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયનો કરો, જે બધાને નવી રાહ બતાવે છે અને દરેક માને બાળકોની સુરક્ષાનો ભરોસો આપે.
3: ભરો સપનો જુઓ, સરકાર આવી સાથ આપવા.
4: તો સાથીઓ, આજે તમે જાણ્યું કે કેવી રીતે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જિંદગીઓ બદલી રહ્યો છે. શિક્ષણ, સેહત અને સન્માનના આ પ્રકાશને હવે કોઈ રોકી શકતું નથી.
0: જયારે દીકરીઓ લાભમાં જાય છે, જયારે ગામનો છોકરો ડોક્ટર બને છે, તો ફક્ત

0: દેશ આગળ વધે છે.
1: પીએમજેડીકે દ્વારા પ્રાદેશિક સ્તર પર શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ અને મહિલાઓ બાળકો માટેના માહોલમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે. શિક્ષણની જોત પ્રગતિ છે. હવે દરેક ખૂણો પ્રકાશિત થશે. જ્યાં ક્યારેક કદમ અટકી ગયા હતા, હવે ત્યાંથી માન ભરાશે.
0: આગામી કડીમાં વાત થશે એક બીજી યોજનાની, જે તમારી જિંદગી બદલી શકે છે.
1: ત્યાં સુધી યાદ રાખજો, મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

0: 여러분, 와, 리버스 드리고요. 파사로.
1: यूपीआई पेमेंट रिंग अब तो पैसे में कमाओ मत छे
2: आरबीआई कहे छे
1: जानकार बनो सतर्क रहो
3: वहाँ जाए 40 ने ऊपर जाए पारो तो समझी लो के स्वास्थ्य माटे साचे थवानो छे बारो जो तापमान में सामान्य करता 5-7 डिग्री में वधारो बाहर के तेथी वधु दिवस सुधी न जाए तो आ स्थिति में कहवाय छे हीट वेव एटले के लू આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુ શરબત છાશ વગેરેનું સેવન કરો ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ ટેટી વગેરે બધું લો આછા રંગના સૂત્રો કપડા પહેરો પણ તેમ છતાંય જો ન લાગે તો તાત્કાલિક ઓરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો ચેડવાની જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ પણ જો સાથે મળીને રહેશો સચેત તો મૂળના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

ઓછું જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિ

ફિલ્મ ટેક્સી ડ્રાઈવરના આ ગીત સાથે આજનો મનોરંજન કાર્યક્રમ પૂરો કરવાની યોજાઈ રહી. આજના કાર્યક્રમમાં પાર્શ્વ ગાયક તલક મહેમદની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા હતા, જેનું પ્રસારણ આકાશવાણીના ભુજિંદી પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળી સમૂહ સ્વરમાં આ લોક

પ્રયત્ન જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી ને સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણય થી સંતોષ ન હોય તો ગાંધીનગર ની ગુજરાત રાજ્ય અન્ન આયોગ ની કચેરી ને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિત માં પ્રસારિત.

0: સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખે ન રહે તે માટે પ્રતિબદ્ધ. ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લાખાભાઈ ગઢવાના કંઠે આ પ્રાચીન રચના.

দিবে মহাদেব প্রথম জ্যোতির্লিঙ্গ শ্রী সোমনাথ, ভারতীয় যে সভ্যতা নো প্রতীক। 1000 વર્ષો ના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસ ની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે। 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથ ના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાન નો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરમાં, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: नैनो खातर नो कमाल खेतर खेडू
1: देवादिदेव महादेव नु प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ भारत ने अजय सभ्यता नु प्रतीक 1000 वर्षो ना विनाशकारी प्रहारो छता सोमनाथ आज अपना आत्मसन्मान अने साहस ने जीवंत प्रेरणा बनी ने अड़ीखम उभू छे। 75 वर्ष पहला लोखंडी पुरुष सरदार पटेले संकल्प लीधो सोमनाथ ना नव निर्माण नो अने आजे माननीय वडाप्रधान श्री नरेन्द्र मोदी ना नेतृत्व मा आ पावन भूमि भारत ना सांस्कृतिक पुनरुत्थान नो शंखनाद करी रही छे। आवो साक्षी बनिए आ स्वर्णिम अवसर मा उजवीए सोमनाथ नी विरासत मा 75 वर्ष 8-11-2026 श्री सोमनाथ मंदिर परिसर आभास पाटण।
2: આ સાથે આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। હવે 11 વાગે અમારા હવે પછીના કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું।
3: અત્યારના મુખ્ય સમાચાર। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે આજે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર શુભેચ્છા પાઠવી। પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ। જૂનાગઢ જિલ્લામાં તેલીબિયા પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ ખુલ્લું મુકાયું। દેશના આગામી સીડીએસ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય બનશે, કેન્દ્રની મંજૂરી। ઉનાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે પાણીનો છંટકાવ, એરકુલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી। ગુજરાત બની રહ્યું છે સિલિકોન સ્ટેટ, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી 2 નવા સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ્સની મંજૂરી। ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા 3068 કરોડ અને સુરતમાં સૂચી સેમિકોન દ્વારા 868 કરોડ સહિત કુલ 3,936 કરોડનું રોકાણ કરાશે। દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં। ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે। સોમનાથ અમૃત પર્વ ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગયાનાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી। બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે અને દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી। હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો।
4: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ। હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત। કાર્યક્રમની શરૂઆત કરીશું કિશોર કુમારે ગાયેલા સાગર ફિલ્મના ગીતથી।

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12 વાગે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકર અને સાથીઓએ ગાયેલું રામ તેરી ગંગા મહેલી ફિલ્મનું ગીત.

0: તમે જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા

0: 5477। શું તમે જાણો છો કે સરકાર શ્રી લાગુ ભાવી દુકાનથી અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને પૂરાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-238-4000। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોની માતા આધાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આધાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-238-4000।
1: કાર્યક્રમની શરૂઆત કરીશું રાજેન્દ્ર મહેતા અને નીતા મહેતાએ ગાયેલી સુદર્શન ફકીરની રચનાથી।

0: શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની નાની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસી મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાની નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 400.
1: શબ્દો છે કટિલ શિફાઈના, કલાકારો રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડ.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 490.
1: અને હવે સમજશો ફૈઝા ખાન પઠાણી ગાયેલી મોટા બલીની રચના.

ફૈઝખાન પઠાણે ગાયેલી રાહુલ સાબરીની ગઝલ આપે સાંભળી અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં ભાજપના શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યા. વિવિધ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણમંત્રી અને ગૃહમંત્રીએ ગુરૂ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર વિષયવસ્તુ સાથે યોજાયેલો 2 દિવસીય કાર્યક્રમ હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેક્કેના આજથી 15મી મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે. અમેરિકાના સધન કમાન્ડે કહ્યું છે કે અમેરિકન દળોએ પૂર્વીય પેસિફિકમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ બોટ પર હુમલો કર્યો અને તેને ડૂબાડી દીધી. દક્ષિણ કોરિયા અને અમેરિકાએ જહાજ નિર્માણમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત અગાઉ સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદ શહેરમાં 11મી મે સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે સોમનાથ અમૃત પર્વનો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત. અને આઈપીએલ ક્રિકેટમાં જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત.

અકાલી સિંઘ અને ભૂપિન્દર સિંઘે ગાયેલી માધવરા મનોજની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો રેખા ત્રિવેદીને, શબ્દો છે વિનોદ જોશી.

સુખા ત્રિવેદી અને સાથીઓએ ગાયેલી વિનોદ જોશીની શબ્દરચના આપે સાંભળી. અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભરૂચ.

નમસ્તે બહેનો. બહેનો, હું છું આપની સહિયર નિકિતા. બહેનો, આજના સમયમાં માનસિક તાણ એ ખૂબ કોમન બાબત છે. દર બીજી કે ત્રીજી મહિલાની અંદર આ સમસ્યા હોય જ છે. કારણ છે આપણી જીવનશૈલી. એટલા માટે આપણી જીવનશૈલીમાં જો બદલાવ લાવીએ ને તો માનસિક તાણ પર ચોક્કસ અસર થાય છે. આ માટે યોગ, ધ્યાન અને યોગ્ય પોષણ ખૂબ જરૂરી છે. નિયમિત વ્યાયામ જેમ કે ચાલવું, દોડવું, ઊંડા શ્વાસ લેવા, પૂરતી ઊંઘ અને પોતાના લોકો સાથે પોઝિટિવ વાતો કરવી આ તણાવ ઘટાડવાની અસરકારક રીતો છે. અને હા બહેનો, આજકાલ આપણો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે, તો આ સ્ક્રીન ટાઈમને ઓછો કરશો તો પણ તણાવ ઘટી જશે. બહેનો, આ બધા કારણોની તો આપણે વાર્તાલાપોમાં પણ ચર્ચા કરીએ છીએ, પણ હું તો વાત કરી રહી છું સંગીતની. સારા સંગીતની સંગતમાં રહેવું એ પણ તણાવ મુક્ત થવાની એક પદ્ધતિ છે. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ એક સુંદર મજાના ગીતથી.

0: હોય તે દવા પણ છે ને દુવા પણ છે. બહેનો, હું તો આ ગીતની કડી ગુનગુનાવીને સ્ટ્રેસ મુક્ત થઈ ગઈ. આપ પણ સંગીત સાથે જોડાઈને તણાવ મુક્ત થઈ શકો છો. આ વાત હું નથી કહેતી, આ વાત સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો એનો આજનો વાર્તાલાપ પણ કંઈક આ વાતને જ આવરી લે છે, એટલે કે ઔષધ વગરની ઉપચાર પદ્ધતિ. તો ચાલો સાંભળીએ ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ, ઔષધિ મુક્ત ચિકિત્સા.
1: ચિકિત્સા એ નોબત આવે ક્યારે? જયારે શરીર બીમાર પડે ત્યારે. જયારે શરીરમાં કઈ તકલીફ થાય, જેને આપણે રોગ કહીએ, ત્યારે ચિકિત્સાની વાત આવે. પરંતુ સૌથી પહેલા તો ગાયો માણસ એ જ વિચારે કે ઔષધ કરવું પડે, દવા લેવી પડે, શરીરમાં એવી તકલીફ ઉભી થાય, એવી પરિસ્થિતિ શું કામ નિર્માણ થવી જોઈએ? શું એ સંભવ નથી કે ઔષધ વગર જ આખી જિંદગી જીવી શકાય? કદાચ તમે એ સાથે સહમત ન થાઓ, પરંતુ મારા દરેક ચિકિત્સા શાસ્ત્રના શાસ્ત્રીય અભ્યાસ પછી આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી, યોગ થેરાપી, હિપ્નોથેરાપી, હિપ્નોસિસ અને પ્રાણિક હિલિંગ જેવી અનેક ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કર્યા પછી, બહેનો, બહુ પ્રામાણિકપણે કહું છું, હું એ મત ઉપર પહોંચ્યો છું કે દરેક ચિકિત્સા પદ્ધતિની એક મોનોપોલી છે અને દરેકની એક મર્યાદા છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિ એટલે કે આયુર્વેદ, એની જે મોનોપોલી, એની જે વિશેષતા, અદ્વિતીયતા છે, બસ એ છે આ ડ્રગલેસ થેરાપી. શરીરમાં રોગ થાય જ નહીં એ પરિસ્થિતિ લાવવા માટે પહેલા તો આપણે એ સમજવું પડે કે શરીરમાં રોગ ઉત્પન્ન શું કામ થાય છે. બધી ચિકિત્સા પદ્ધતિઓના બધા જ કારણોને જો ક્લાસિફિકેશન કરીને ટેબલ બનાવવામાં આવે તો આ ચાર વસ્તુ આપણી સામે આવશે. રોગ થવાના કારણમાં સૌથી પહેલું છે ઇમ્પ્રોપર ફૂડ. મતલબ કે આપણા શરીરને જે અનુકૂળ ન હોય એ જાતનો ખોરાક, ખોરાક, ખોરાક, ખોરાક, આહાર, આહાર એ જ ઔષધ, આવી બધી ઘણી બધી આપણે વાતો કરી છે અને એને વિશે ઘણું બધું કહી શકાય એવું છે, તમે જાણો છો. ઇમ્પ્રોપર ફૂડથી એક સાદા ઉદાહરણથી સમજવું હોય તો એવું સમજી શકાય, આપણે જેને ખોરાક કહેતા હોય છે ને બહેનો, ખરેખર એને ખોરાક કહીએ છીએ ને એટલે એને એટલું લાઇટલી લઈએ છીએ. આ રોટલી, દાળ, ભાત, શાક, આ બધો ખોરાક છે, પીઝા, પાઉંભાજી, તમે ગમે તે કહો, એ ખોરાક છે. પણ એ ખોરાક ક્યાં સુધી છે? એ ત્યાં સુધી ખોરાક છે જ્યાં સુધી એ થાળીમાં, પ્લેટમાં પડ્યો છે. અને જેવી એ રોટલી, એ શાક, એ પીઝા, એ બર્ગર આપણા મોઢામાંથી નીચે ઉતરે છે એટલે એ આપણું શરીર બની જાય છે. એ ખોરાક નથી, એને ખોરાક કહીએ છીએ એટલે આપણે લાઇટલી લઈએ છીએ. એમ સમજો કે જેને આપણે ખોરાક કહીએ છીએ તે બહાર પડેલું આપણું શરીર છે. અને તેથી આપણે સમજવાનું છે કે હવે આપણે આપણું શરીર ફ્રૂટ અને દૂધમાંથી બનાવવું છે કે પીઝા અને બર્ગર ને પેપ્સીમાંથી બનાવવું છે. અને એટલે રોગ થવાનું સૌથી પહેલું કારણ એ છે ઇમ્પ્રોપર ફૂડ. હવે પ્રોપર એટલે શું, યોગ્ય એટલે શું, એ વિષય તો બહુ લાંબો સમય માંગી લે છે. પ્રોપર એટલે કે યોગ્ય એ વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય. દાખલા તરીકે હું ગમે એટલા મરચા ખાઉં તો મને કંઈ ન થાય, પરંતુ હું જો બે આઈસ્ક્રીમ ખાઈ જાઉં તો મને શરદી થઈ જ જાય. અને ઘણા વ્યક્તિ એવા હોય કે જે ગમે એટલા આઈસ્ક્રીમ ખાય, ફ્રીજનું પાણી પીવે, એને કાંઈ ન થાય, પણ એક કે બે મરચા ખાય તો તકલીફ થઈ જાય. બસ આ છે વ્યક્તિ પ્રકૃતિ, અને એ આપણા જન્મ પહેલાથી નક્કી થઈ જતી હોય છે. અને એટલા માટે પ્રકૃતિ ઇઝ મેનેજેબલ, ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. પ્રકૃતિ મેનેજ જ કરી શકાય, ધેટ ઇઝ ઇનબિલ્ટ લિમિટેશન. આપણા જન્મ પહેલા આપણા શરીરની પ્રકૃતિ બની જતી હોય છે, અને એટલા માટે આપણા શરીરની પ્રકૃતિને માફક આવે એવો જ ખોરાક લેવાય. એવું જો ન લઈએ અને પછી સાજા થવાની આશા રાખીએ તો એ આવાત્યા છે, એ મૂર્ખતા છે. પેટ્રોલની ગાડી હોય અને તમે ડીઝલ પુરાવો અને પછી કહો કે ગાડી ચાલતી નથી, એવરેજ આપતી નથી, તો એ આપણી જ અનસમજણ છે. મતલબ સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે એ છે પ્રોપર ફૂડ. પોતાની વ્યક્તિ પ્રકૃતિ જાણી અને એ પ્રમાણે પોતાના શરીરને અનુકૂળ પડે એવી જાતનો નિર્દોષ ખોરાક હંમેશા લેવો જોઈએ. ડ્રગલેસ થેરાપીનો સૌથી પહેલો સિદ્ધાંત તે આ છે. બીજી વસ્તુ છે અને એ છે ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ. ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ એટલે જીવવાની આપણી પદ્ધતિ જ ગલત હોય. જેમ કોઈ પણ ગાડી હોય તો એને હંમેશા પહેલા ફર્સ્ટ ગિયરમાં જ ચાલુ કરવી પડે. પછી એ સ્કૂટર હોય, મોપેડ હોય, ફોર વ્હીલર હોય કે પ્લેન હોય, કોઈ પણ વાહનને સૌથી પહેલા ફર્સ્ટ ગિયરમાં ચલાવવું પડે, પછી સેકન્ડ, પછી થર્ડ, એક્ઝેક્ટલી એવી રીતે આ શરીર રૂપી જે ગાડી છે જેની અંદર આપણે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા કરવાની છે, તો એ ગાડીને ચલાવવાના જે સામાન્ય નિયમો હોય એને દરેક માણસે ફોલો કરવા જ પડે. તો આ શરીર રૂપી ગાડી ચલાવવાના જે નિયમો છે ધેટ ઇઝ લાઇફસ્ટાઇલ. મિત્રો, ખરેખર એ કરુણતા છે કે એક તમે નાનો એવો મોબાઈલ ખરીદો, મિક્સર લો, ગ્રાઇન્ડર લો કે કોઈ પણ કોમ્પ્યુટર વગેરે કોઈ પણ વસ્તુઓ આજે ગેજેટ્સ ખરીદો તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે. આ સાધનને કઈ રીતે વાપરવાનું, કઈ રીતે ચલાવવાનું એનું એક યુઝર્સ મેન્યુઅલ હોય. જેને આપણે હું કહીએ છીએ, જેના ઉપર આપણા જીવનનો આધાર છે એ આ શરીર, એને ચલાવવાનું યુઝર્સ મેન્યુઅલ શું કહો જોઈએ આપણને ખબર જ નથી અને આપણે જાણતા જ નથી, અને આ જાણવું જોઈએ એ પણ આપણે જાણતા નથી, ઇઝન્ટ ઇટ? બસ, તો આ શરીર રૂપી ગાડીને કઈ રીતે ચલાવાય. શરીર આદ્યમ ખલુ ધર્મ સાધનમ. વ્યક્તિને ધર્મ જોઈતો હોય, અર્થ જોઈતો હોય, કામ કે મોક્ષ, કઈ પણ એની ગેમ ડિઝાયર માટે શરીરનું સ્વસ્થ હોવું એ સૌથી પહેલી આવશ્યકતા છે. અને એ યુઝર્સ મેન્યુઅલ જ આપણી પાસે નથી. આ શરીરને કઈ રીતે ચલાવાય એ એક કળા છે દોસ્તો. બસ, એ છે પ્રોપર લાઇફસ્ટાઇલ. આ શરીરને કઈ રીતે ચલાવાય, ક્યારે ઉઠાય, ક્યારે સુવાય, કેવું ખવાય, શું ન ખવાય, કેવી રીતે સ્નાન કરાય, આંખના સ્વાસ્થ્ય માટે શું કરાય, દાંતના સ્વાસ્થ્ય માટે શું કરાય, આપણને આ કાંઈ જ ખબર નથી. અને આપણે સ્વસ્થ રહેવાની આશા રાખીએ અને એટલે આપણને જે કહેવામાં આવે એનાથી બ્રશ કરીએ, ટીવીમાં જે સમજાવે એનાથી આપણે સ્નાન કરીએ, જે મોટી મોટી જાહેરાતો આવે એ આપણે ખાઈએ,

कारण के वन्स इग्नोरन्स इज अदर्स ओपोर्चुनिटी। આપણા શરીરને કઈ રીતે ચલાવાય આપણે જાણતા જ નથી। તો ડ્રગલેસ થેરાપીમાં બીજો અગત્યનો મુદ્દો છે રોગ થવાના કારણોમાં, અને એ છે પ્રોપર લાઇફસ્ટાઇલ। યોગ્ય રીતે આપણા જીવનને ચલાવવાની પદ્ધતિ અખત્યાર ન કરીએ તો આપણે આત્મઘાતી છીએ। અનવિલિંગલી વી આર સુસાઇડર, આપણે આત્મહત્યા જ કરીએ છીએ પોતાની। રોગ થવાનું ત્રીજું કારણ છે, અને એ છે ઉંમર। હવે હું ઉંમર કહું એટલે તરત તમને એમ વિચાર આવે કે હા બરોબર છે, હવે 40-50 થયા ને એટલે હવે શરીરમાં રોગ થાય। ના, એવું નહીં। આયુર્વેદ કહે છે દરેક ઉંમરનો રોગ છે। હવે તમારા અનુભવોને મારી વાત સાથે ટેલી કરો। બાલ્યાવસ્થામાં હંમેશા કફ અને કૃમિ આના જ રોગ થાય। નાના બાળકને કોઈ દી એસિડિટી તમે જોઈ? નાના બાળકને રુમેટિઝમ થતું જોયું? ન થાય। બાલ્યાવસ્થામાં કફ અને કૃમિ ના જ રોગો થાય, શરદી, સળેખમ, ન્યુમોનિયા, મેનેજાઇટિસ, તાવ, આ બધા કફના લક્ષણો છે। અને એટલે પ્રોપર લાઇફસ્ટાઇલમાં બાલ્યાવસ્થામાં મધુર રસ, ગળો ખોરાક બંધ જ કરવો જોઈએ, અને આપણે બાળકોને મોટે ભાગે ગળ્યું જ ખવડાવીએ જે કફકારક હોય। નાની નાની નાની વાતો પણ આપણા જીવન અને સ્વાસ્થ્ય ઉપર બહુ જ અસર કરે છે। હું મારા દરેક જગ્યાએ વ્યાખ્યાનમાં એવું કહેતો હોઉં છું, વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ ઓલવેઝ થિંક ફોર અ ફંડામેન્ટલ મિસ્ટેક, વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ। કોઈ મોટી સમસ્યાઓ, આવડા મોટા રોગો હોતા જ નથી। રોગ હંમેશા સામાન્ય હોય છે। બેદરકારી, ભૂલ, અળાવડત, અજિતેન્દ્રિયપણું અથવા તો ખોટી દવાઓ, બસ આને લીધે એક નાનો એવો પ્રશ્ન એટલું વિકરાળ રોગનું સ્વરૂપ ધારણ કરી લે। અને એટલે ડ્રગલેસ થેરાપીમાં જે પહેલો પોઈન્ટની આપણે વાત કરી, પ્રોપર ફૂડ, બીજી વસ્તુ છે પ્રોપર લાઇફસ્ટાઇલ, અને ત્રીજી વસ્તુ છે એજ। યુવાનીમાં પિત્તના રોગો થાય, યુવાની આવે એટલે પિમ્પલ્સ, એસિડિટી, અલ્સર, જ્યારે હોર્મોનલ ચેન્જીસ શરીરની અંદર થાય। આયુર્વેદની દ્રષ્ટિએ એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ એ જ પિત્ત છે। અને એટલે યુવાનીમાં ગળપણ, ગળો ખોરાક લેવાની છૂટ છે, પણ યુવાનીમાં મરચું, તીખો રસ માણસે બંધ કરી દેવો જોઈએ। અને આફ્ટર 45 વાયુના રોગો વધે ઓછે અંશે થાય જ, ખાસ કરીને ડિલિવરી, માસિક, વૈવાહિક જીવન, પુરુષોમાં શુક્રક્ષય, વીર્યક્ષય, આ બધા કારણોને લીધે 45 વર્ષ પછી વાયુના રોગો વધે ઓછે અંશે થાય જ। અને એટલે જો સ્વસ્થ રહેવું હોય તો પાળી પહેલા પાળ એવું કહેવાય છે ને, તો આપણી ઉંમર પ્રમાણેની લાઇફસ્ટાઇલ આપણે ડેવલપ કરવી પડે। અને ચોથી વસ્તુ છે એ છે સીઝન। ઋતુ પ્રમાણે શરીરમાં રોગ થાય, આ એક આયુર્વેદનો બહુ મૌલિક વિચાર છે। તમને કદાચ સાચું ન લાગે, કારણ કે આયુર્વેદ સિવાય કોઈ પથીમાં આનો વિચાર નથી। જો ઋતુ પ્રમાણે રોગ થાય એ સાથે તમે સહમત ન હો તો મને કહો કે ડોક્ટરોની સીઝન આવે છે કે નહીં? ડોક્ટરોની સીઝન આવે, વોટ ઇટ પ્રૂવ્સ? ઇટ પ્રૂવ્સ કે રોગોની પણ ઋતુ આવે છે। અને એટલા માટે આયુર્વેદમાં બહુ જ વિશદ વર્ણન છે, જે સમજવું હોય તો ઘણો લાંબો સમય જોઈએ, અને એ છે ઋતુચર્યા, યથા બ્રહ્માંડે તથા પિંડે। જો તમને તાવ આવે તો તમારું પ્રત્યેક રૂવાટું ગરમ થાય, શું કામ? બીકોઝ ઇટ ઇઝ ધ પાર્ટ એન્ડ પોર્શન ઓફ યોર બોડી, એ તમારા શરીરનો એક ભાગ છે બસ। તો આપણે જેને આપણું શરીર કહીએ છીએ એ પણ આખા વિશ્વનો, આખા બ્રહ્માંડની એક રૂવાટી છે। આપણું શરીર એ વિરાટ પુરુષની રૂવાટી છે। અને એટલે જો બ્રહ્માંડમાં, બાહ્ય વાતાવરણમાં જે અસર થાય એ ફેરફાર આપણા શરીર ઉપર અનિવાર્યપણે થાય જ થાય। અને એટલે એ પ્રમાણે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે પોતાની લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જ પડે।

આપણે ગમે તે ઋતુમાં ગમે તે ઉંમરમાં માફક આવે કે ના આવે એવું ખાઈએ એવી રીતે જીવીએ બસ તો આપણે ડોક્ટરો માટે જ જીવીએ છીએ. બસ આ ચાર કારણો છે, મહત્વ છે, ઇમ્પ્રોપર ફૂડ, ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ, એજ અને સીઝન, આ ચાર કારણો છે કે જેનાથી આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ. અને જેવા બીમાર થઈએ એટલે આપણે શું કરીએ, કોઈક જેનો વિશ્વાસ હોય એલોપેથીમાં, આયુર્વેદમાં વિશ્વાસ હોય તો આયુર્વેદમાં, હોમિયોપેથીમાં વિશ્વાસ હોય તો હોમિયોપેથી, નેચરોપેથી, યોગ, હિપ્નોસિસ, માદળિયા, મંત્રેલા પાણી, દોરા ધાગા, આશીર્વાદ, તમને જેમાં વિશ્વાસ હોય એમાં આપણે દોડવા માંડીએ. જુઓ ખરેખર ચિત્ર આપણા જીવનનું કેવું છે, બીમારીમાં આવવાના કારણ છે જુદા અને આપણે સ્વસ્થ થવા માટે સાવ જુદી જ દિશામાં જઈએ છીએ. એક સાદું ઉદાહરણ બહેનો આપો, તમે બહાર ગયા હો, સમજો કે તમે બગીચામાં ફરવા ગયા અને હવે તમારે બગીચામાંથી ફરી ઘરે જવું છે તો શું કરવું પડે? 2 કિલોમીટર પૂર્વમાં જાઓ, 2 કિલોમીટર ઉત્તરમાં જાઓ, 2 કિલોમીટર દક્ષિણમાં જાઓ તો ઘરે પહોંચાય? ન પહોંચાય. શાંતિથી બેસીને વિચારવું પડે કે હજી કલાક 2 કલાક પહેલા તો હું ઘરે હતો કે હતી, અને કયા રસ્તેથી અહીં આ બગીચામાં આવી ગઈ. બસ એ જ રસ્તે પાછા જતા રહીએ એટલે ઘરે પહોંચી જવાય. ઇન ધ સેમ ફેશન આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ ત્યારે આપણે એ નથી વિચારતા કે મારી ખાવા પીવામાં શું ભૂલ થઈ, મારી રહન સહનમાં શું ભૂલ થઈ અને હું સ્વસ્થતામાંથી બીમારીમાં આવી ગયો કે આવી ગઈ. બસ એ જે રસ્તો છે સ્વસ્થતામાંથી બીમારીમાં પહોંચવાનો જે રસ્તો છે એ જ પ્રક્રિયાને એ જ રસ્તાને ઉલટી દિશામાં કરો તો અને માત્ર તો જ સ્વસ્થતા મેળવાય. આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં જે રસ્તેથી આવીએ છીએ એ રસ્તે જતા નથી અને આપણે ડોક્ટરો અને દવાઓ પાછળ દોડીએ છીએ. ન અન્ય પંથા વિદ્યતે અયનાય, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, નથી અને નથી જ. અને એટલા માટે ઔષધમુખ ચિકિત્સા પદ્ધતિ એ દરેક શરીરધારીએ જાણવા જેવો વિષય છે. આ સિવાય બહેનો માટે ખાસ કરીને પ્રેગ્નન્સી ડિસિપ્લિન છે, ડિલિવરી પછી સ્વાસ્થ્ય જાળવવાને જે જે બધા નિયમો છે, આટલા બધા મેનોપોઝલ પ્રોબ્લેમ હવે જ કેમ આવે છે, આ બધા એવા વિચારણીય મુદ્દાઓ છે કે જેને માટે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે વિચાર કરવો જ જોઈએ. હમણાં જગજીતસિંહ આપણી વચ્ચેથી ગયા, એમની એક જગ પ્રસિદ્ધ ગઝલ છે, દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ ઓર ખો જાય તો સોના હૈ. બેનો દુનિયામાં સોનું કે મિટ્ટી જેવું કશું છે જ નહીં, જે મળી ગયું એ મિટ્ટી, એ ખોવાઈ ગયું એ સોનું. પ્રામાણિકપણે મને કહેજો, આજે સવારે ઉઠી અને 1-2 મિનિટ તમે દાંત ઉપર બ્રશ ઘસ્યું ત્યારથી તે આ સાંભળો છો ત્યાં સુધી તમને યાદ આવ્યું કે તમારા મોઢામાં દાંત છે? તમને યાદ નથી આવ્યું. શું કામ યાદ નથી આવ્યું? કારણ કે એ સ્વસ્થ છે. તમને ક્યારે યાદ આવ્યું કે તમારા પેટમાં આંતરડા છે? નથી આવ્યું. શું કામ? કારણ કે એ સ્વસ્થ છે. અને કલ્પના કરો કે જો દાઢનો દુખાવો હોય તો ગમે એવું ગમતું મૂવી ચાલતું હોય, ગમે તેવું પ્રિય વ્યક્તિ બાજુમાં બેઠું હોય, પણ તમારું આખું ચિત્ત દાંતના દુખાવામાં જતું રહે કે નહીં? જ્યારે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણે જ્યારે કે કોઈ દિવસ બીમાર પડીશું જ નહીં એવી રીતે જીવીએ છીએ. અને જ્યારે બીમાર પડીએ ત્યારે સ્વાસ્થ્ય મેળવવા આકાશ પાતાળ એક કરી નાખીએ. મિત્રો, આમ તો મારો વ્યવસાય જ ઔષધ દવાઓ કરવી એ છે, પણ એમ છતાં એના કરતા સાવ ઊંધી અને સાવ સાચી વાત તમને કહું, આપણા ઋષિ મુનિઓ કહે છે, હું 2 શ્લોક દ્વારા મારી વાતને પૂરી કરવા માંગીશ. બિના અપી ભૈષજે વ્યાધિ પથ્યા દેવ નિવર્તતે. બિના અપી નહીં પણ, ભૈષજ એટલે દવા, પથ્યનું પાલન કરો તો કોઈ પણ જાતના ઔષધ વગર રોગ મટી જાય. અને ન તો

0: अखिलस्य दैशजानाम सतैरपि। हजार जातनी दवाओ करो अने जो पथ्यनु पालन न करो तो रोग मटे असंभव छे। एक बीजो श्लोक कहू, पथ्ये सति गदार्थस्यम किम औषध निषेवणात्। જે પથ્યનું પાલન કરે છે મતલબ કે જે યોગ્ય રીતે જીવે છે એને ઔષધ આપવાની શું જરૂર છે? અને બીજી લીટીમાં આપણા ઋષિમુનિ કહે છે, પથ્ય અછતિ ગદાર્થસ્યમ કિમ ઔષધ નિષેવણાત્, જે પથ્યનું પાલન નથી કરતો એની દવાની શું જરૂર છે? કારણ કે એને રોગ મટવાનો નથી। બસ આ રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ આ બધું આપણે જાણીએ। મૃત્યુ નિશ્ચિત છે, રોગ આપણા બોલાવેલા છે, બેદરકારીથી આવેલા છે।
1: બેનો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ ઔષધિ મુક્ત ચિકિત્સા। બેનો, આપણા એક પત્ર મિત્રએ અથાણી રેસીપી આપવાની ફરમાઇશ કરી હતી, તો ચાલો તેમની ફરમાઇશ પૂરી કરી દઈએ। બેનો, કેરીની સીઝન છે તો આપણે થોડા અથાણા બનાવી લઈએ, તો પહેલા આપી રહી છું ગોળ કેરીના અથાણાની રેસીપી। આ માટે જોઈશે 1 કિલો રાજપુરી કેરી, 1 કિલો છીણેલો ગોળ, 100 ગ્રામ રાઈના કુરિયા, 100 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ ધાણાના કુરિયા, 1 ચમચી હિંગ, 100 ગ્રામ કાશ્મીરી અથવા તો પટણી લાલ મરચું, 1 ચમચી હળદર, 250 ગ્રામ તેલ, 1 ચમચી મરી, 50 ગ્રામ ખારેકના ટુકડા, 1 ચમચી વરિયાળી અને સ્વાદ અનુસાર મીઠું। હવે બનાવવાની રીત, સૌ પ્રથમ કેરીની છાલ કાઢીને કટકા કરી લેવા, ત્યારબાદ 1 ચમચી મીઠું અને હળદર મિક્સ કરી લેવું, ત્યારબાદ દર 4 કલાકે તેને હલાવતા રહેવું, ત્યારબાદ બીજે દિવસે તેમાંથી પાણી નિતારીને કોટનના કપડામાં પહોળા કરીને આ કટકાને કોરા કરી લેવા જેથી તેની અંદરથી ભેજનો ભાગ નીકળી જાય। ત્યારબાદ રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયાને શેકી લેવા, એ ઠંડા પડીને પછી અધકચરા વાટી લેવા, મીઠું શેકી લેવું, એક બાઉલમાં રાઈ, મેથી, ધાણાના કુરિયા નાખવા અને સાથે વરિયાળી, મરી, ખારીકના ટુકડા નાખીને હળદર, મરચું, હિંગ નાખી તેની ઉપર હુંફાળું શીંગતેલ રેડવું અને ત્યારબાદ 10 મિનિટ ઢાંકીને એમને એમ જ રહેવા દેવું। હવે આપણો મસાલો તૈયાર છે। આ મસાલાને હલાવી અને તેની અંદર સુકાયેલ કેરી અને ખમણેલો ગોળ ઉમેરીને હલાવવાનું। આ રીતે જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી દિવસમાં 1-2 વાર હલાવતા રહેવું। હવે તેને બરાબર ડૂબાડૂબ તેલથી કાચની બરણીમાં ભરી લેવું। લો, તૈયાર છે ઉનાળાનું સ્વાદિષ્ટ ગોળ કેરીનું અથાણું। અને બહેનો, હવે આપી રહી છું ખૂબ જ ઓછા તેલમાં બનતું બાફેલું કેરીનું અથાણું બનાવવાની રેસીપી। આ માટે જોઈશે 250 ગ્રામ નાની કેરી, 250 ગ્રામ ગોળ, 5 ચમચી હિંગ, 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન મેથીની દાળ, 1/2 ટીસ્પૂન રાઈની દાળ, મીઠું સ્વાદ અનુસાર, 1 ટીસ્પૂન તેલ, 1/2 ચમચી રાઈ, 2 નંગ સુકા મરચા અને 5 ચમચી હળદર। હવે બનાવવાની રીત, સૌ પહેલા કેરીને છોલીને મોટા ટુકડા કરી લેવા, 1 વાસણમાં 2 કપ જેટલું પાણી રેડીને કેરીના ટુકડાને બાફવા મૂકો। ધ્યાન રાખજો કેરીના ટુકડા વધારે પડતા બફાઈ ન જાય, અધકચરા કેરીના ટુકડા બફાઈ જાય ત્યારબાદ તેને ચારણીમાં કાઢી લેવા, ત્યારબાદ ગેસ પર 1 કઢાઈમાં થોડું તેલ મૂકીને તેની અંદર હિંગ, ગોળ અને થોડું પાણી નાખવું, બરાબર પાયો થાય એટલે તેમાં કેરીના ટુકડા નાખવા, ત્યારબાદ તેમાં હળદર, રાઈની દાળ, મેથીની દાળ, મરચું અને મીઠું નાખવું, વઘારિયામાં વઘાર માટે તેલ મૂકવું, તેની અંદર રાઈ અને સુકા મરચા નાખવા, આ વઘારને તૈયાર કરેલ મિશ્રણ પર નાખી દેવું। લો, તૈયાર છે વઘારેલું બાફેલું કેરીનું અથાણું, ચોક્કસ બનાવીને ટ્રાય કરજો। બેનો, ગીત સાંભળ્યું, વાર્તાલાપ સાંભળ્યો, અથાણાની રેસીપી પણ અપાઈ ગઈ અને હવે ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે, તો ફરી મળીશું, આવજો બહેનો।

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવંધુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ એન એસ રાજાસુબ્રમણ્યમ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શ્રી સુવંધુ અધિકારીએ શપથ લીધા. આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ R.N. રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કીર્તાનિયા, નિશિત પ્રમાણિક અને શુભિરામ ટુડુનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026 ઉજવાઈ રહ્યું છે. 5 દિવસીય ઉજવણી મંદિરના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. સાંભળીએ એક અહેવાલ.
1: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલસે આધ્યાત્મક અતિ રુદ્રતા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમાં અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મેં એસે 3 દિવસે બ્રહ્માત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમાં લગભગ 7,00,000 આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ્ય વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મેં શાંતિ કી સ્થાપના ઔર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થોં કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. इस ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सोमनाथ सोमनाथ उमड़ भरा है. आकाशवाणी समाचार अहमदाबाद.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સોમવારે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ વડોદરામાં સરદારધામ છત્રાલયનું ઉદઘાટન કરશે અને સભામાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષના સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે

અટલ પેન્શન યોજના હેઠળ 9 કરોડ નોંધણી કરવામાં આવી છે. શ્રીમતી સીતારમણે બેંકો અને વીમા કંપનીઓના ક્ષેત્રીય અધિકારીઓ સહિત તમામ હિસ્સેદારોની પ્રશંસા કરી હતી, જેમના સમર્પિત પ્રયાસોથી આ યોજનાઓને મોટી સફળતા મળી છે. આ પ્રસંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે આ યોજનાઓનો ઉદ્દેશ ગરીબના ગરીબ વ્યક્તિને વીમા કવરેજ અને પેન્શન સહાય પૂરી પાડવાનો છે. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે યોજનાઓનું મુખ્ય કેન્દ્ર નોંધણી અને દાવાઓનું ડિજિટાઇઝેશન અને સરળીકરણ છે. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેક્કેના 8-15 મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે રહેશે. શ્રી મેક્કેના આવતીકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે તેઓ ભારતીય અન્ન આયાતક મંચ અને એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરશે અને ભારતીય ઉદ્યોગ પરિષદના વાર્ષિક વેપાર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આજે શાંતિનિકેતન, વિશ્વભારતી યુનિવર્સિટી અને સમગ્ર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં મુખ્ય ઉજવણીઓ સાથે વિશ્વભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે, જેમાં રવિન્દ્ર સંગીત, કવિતા, નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25મી વૈશાખ નિમિત્તે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરૂદેવ ટાગોરનું યોગદાન સાહિત્યના ક્ષેત્રથી ઘણું આગળ વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુરૂદેવના કલાતીત ઉપદેશો મનને પ્રકાશિત કરતા રહેશે અને તેમની સામૂહિક યાત્રાને પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટાગોર એક લેખક, વિચારક અને અસાધારણ તેજસ્વીતાના કવિ હતા. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ટાગોરના વિચારો મનને પ્રકાશિત કરતા રહેશે અને નાગરિકોને તેમના પ્રયાસોમાં માર્ગદર્શન આપતા રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કવિ ગુરૂનું જીવન દેશવાસીઓને સ્વતંત્ર વિચાર, માનવતાવાદી મૂલ્યો અને સાંસ્કૃતિક સંરક્ષણ તરફ પ્રેરણા આપે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ખૂબ જ મજબૂત બનાવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsnl.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiinews_abadને ફોલો કરશો. કેન્દ્રએ લેફ્ટનન્ટ જનરલ એન એસ રાજાસુબ્રમણ્યને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યન તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. 30મે રોજ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ પદ સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ 4 દાયકાથી વધુની વિશિષ્ટ સેવા ધરાવતા ઉચ્ચ કક્ષાના અધિકારી છે. તેઓ હાલમાં સપ્ટેમ્બર 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયના લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ પશ્ચિમ અને ઉત્તરીય મોરચા પર મુખ્ય ઓપરેશનલ ફોર્મેશનનું કમાન્ડિંગ કરવા ઉપરાંત આર્મી સ્ટાફના વાઇસ ચીફ અને સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી હતી. કેન્દ્ર સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને દેશના આગામી નૌસેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં પશ્ચિમ નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના પદ પર કાર્યરત છે. તેમની પાસે નૌસેનામાં ઓપરેશનલ, વ્યૂહાત્મક અને પર્સનલ મેનેજમેન્ટ પદ પર લગભગ 4 દાયકા સુધી કામ કરવાનો શાનદાર અનુભવ છે. તેઓ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે, જેઓ 31મે રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. 2 દિવસીય કાર્યક્રમની વિષયવસ્તુ બદલાતા વિશ્વના હિન્દ મહાસાગર ક્ષેત્ર હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રાદેશિક વિકાસ અને ઉભરતા પડકારો પર ચર્ચા કરવા માટે ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનના સભ્ય દેશોના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, વિદ્વાનો અને નિષ્ણાતોએ સંવાદમાં ભાગ લીધો હતો. ઉત્તર શ્રીલંકાના કાંકેસંથુરાઈ અને ભારતના નાગપટ્ટિનમ વચ્ચે ચાલતી એક પેસેન્જર ફેરી એન્જિનમાં ગઈરાત્રે ખામી સર્જાતા ઘણા કલાકો સુધી દરિયામાંથી ફસાઈ ગઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર ફેરી બપોરે લગભગ 2:30 વાગે કાંકેસંથુરાઈથી રવાના થઈ હતી અને લગભગ 4 કલાકમાં નાગપટ્ટિનમ પહોંચવાનું હતું. જો કે દરિયામાં ખરાબ સ્થિતિ વચ્ચે યાંત્રિક ખામી સર્જાયા બાદ જહાજ રાત્રે લગભગ 10:45 પહોંચ્યું હતું. 144 મુસાફરોને લઈને જતી ફેરીમાં નાગપટ્ટિનમ કિનારાથી લગભગ 2 નોટિકલ માઇલ દૂર કલ્લાર નજીક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જોકે માછીમાર

અને જહાજની મદદથી તેને દરિયા કિનારે પહોંચાડાયું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જણાયું છે. આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:15 વાગે શરૂ થશે. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. 147 રનના વિજયના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવંધુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાને 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યમ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 1:30 વાગે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસ હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરૂદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરૂદ્ર કરવામાં આવશે. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: સોમનાથ મહાદેવ મંદિરમાં આજ આસ્થા ઓર ભક્તિમય વાતાવરણ છાયા હુઆ હૈ. મંદિરમાં આજ સહી 3 દિવસીય હોમાત્મક મહારૂદ્ર યજ્ઞ કા આયોજન કિયા જા રહા હૈ, જિસમે સે લગભગ 1.5 લાખ આહુતિયા અર્પિત કી જા રહી હૈ. યહ મહાયજ્ઞ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓં મેં શાંતિ ઓર માનવ કલ્યાણ કે લિયે આયોજિત કિયા જા રહા હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. ઇસ ઐતિહાસિક ક્ષણ કા સાક્ષી બનને કે લિયે દેશ કે કોને કોને સે શ્રદ્ધાળુઓ કા સૈલાબ સોમનાથ ઉમડ પડા હૈ. ગુજરાત કે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ને આજ સોમનાથ મેં ઉચ્ચ અધિકારીઓ કે સાથ બેઠક કી ઓર સોમનાથ અમૃત પર્વ કી આયોજન કી સમીક્ષા કી. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રી મોદી આવતીકાલે જામનગર રાત્રે રોકાણ કરશે અને બીજા દિવસે સવારે સોમનાથ આવશે. તેઓ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથનો ભવ્ય વારસો અને આધ્યાત્મિક મહત્વની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી આજ દિવસે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. સરદારધામમાં ભોજનખંડ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ ઉપરાંત 1000થી વધુ યુવક યુવતીઓ માટે છાત્રાવાસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ માટે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. રાજ્યમાં આજે ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ અપાયું છે, જ્યારે આવતીકાલથી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. મોટી દમણ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 5908થી વધુ કેસો મુકાયા હતા, જેમાંથી 2191 જેટલા કેસનું સમાધાન કરાયું હતું. ઊંઝા માર્કેટયાર્ડમાં અજમાની સારી આવક થઈ રહી છે. અજમાની આવક એપ્રિલ મહિનાથી શરૂ થાય છે. હાલમાં દૈનિક 2200-2300 બોરીની આવક થઈ રહી છે. ખાસ કરીને કાઠિયાવાડ, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી આવક થઈ રહી છે. અજમાનો ભાવ ₹2300-2600 સુધીનો ચાલી રહ્યો છે. સારા માલનો ભાવ ₹2600-2900 સુધીનો રહ્યો છે. મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 1 જૂનથી જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને કાર્યરત કરવા 24 કલાક તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લાના તમામ વરસાદ માપક યંત્રો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવા અને મરામતની જરૂર હોય તો તે કરવા પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત વીજ લાઇન, ભયજનક ઇમારતો, જોખમી મોટી પાણીની ટાંકીઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી. આશ્રયસ્થાનોની યાદી તૈયાર કરી ત્યાં વીજળી અને પાણીની વ્યવસ્થા અંગેની ખરાઈ કરવા અને બચાવ કામગીરી માટે રાહત ટુકડીઓની વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી હતી. દરિયાકાંઠાના વિસ્તારોના પોલીસ કર્મચારીઓમાં ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બનાવવા શુક્રવારે પોરબંદરના ચોપાટી બીચ ખાતે ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રીક્ટ ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં દરિયાકાંઠાના જિલ્લાના પોલીસ એકમોની 17 ટીમો અને મરીન ટાસ્ક ફોર્સની 3 ટીમો સામેલ હતી. બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, ટગ ઓફ વોર, દરિયાઈ સ્વિમિંગ અને સી કાયકિંગ સહિતની વિવિધ બીચ અને વોટર સ્પોર્ટ્સની રમતો યોજાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક રવિ મોટવાણી. મોરબી જિલ્લાના ચોમાસાની ઋતુના આગોતરા આયોજન માટે કલેક્ટર કે બી ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં છેલ્લા 10 વર્ષમાં પડેલા વરસાદની સમીક્ષા કરાઈ હતી. તેમજ આગામી ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો તકેદારીના પગલા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનની જવાબદારી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું. જેમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે વરસાદમાં સલામત આશ્રયસ્થાન પર રાખવા માટેની વ્યવસ્થા કરવા માટે વરસાદની આગાહી વચ્ચે લોકોને સાવચેતીના સંદેશ, સમયસર પૂરા પાડવા, પાઇપ, દોરડા, જનરેટર સહિતની સુવિધાઓ હાથ વગી રાખવા તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દવા સહિત વ્યવસ્થા કરવા જણાવાયું હતું. કલેક્ટરે વધુ વરસાદમાં જાનમાલની હાનિ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા તેમજ તમામ અધિકારીઓને સચેત એપ ડાઉનલોડ કરવાની સૂચના આપી હતી. રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા ગઈકાલે આઈટીઆઈ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓએ ઉપસ્થિત રહીને વિનામૂલ્યે પસંદગીની કાર્યવાહી કરી હતી. નોકરી મેળવવા ઇચ્છુક નોન મેટ્રિક, એસએસસી, એચએસસી, આઈટીઆઈ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાનગી ક્ષેત્રમાં નોકરી પ્રાપ્ત કરી હતી. લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી શહેર તાલુકા કક્ષાએ યોજાતો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 26 મેના રોજ સવારે 11 વાગે મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો 10 મે સુધીમાં મોરબી શહેર તાલુકા કક્ષાના પ્રશ્નો શહેરી મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. 10 મે તારીખ પછી મળેલ અરજીઓ આવતા મહિને ધ્યાનમાં લેવામાં આવશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામું અને ફોન નંબર દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદ્દાસરને સમજી શકાય તેવા આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાનમાં લેવાશે. ઉપરાંત અલગ અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં, જેની અરજદારોની નોંધ લેવા મોરબી મામલતદાર શહેરની યાદીમાં જણાવાયું છે. બાળકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને ભારતીય સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશનમાં 16 મે થી 30 મે દરમિયાન 7 થી 15 વર્ષની વયના બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિસરની તાલીમ અપાશે. બેઠકો મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે. મોરબી જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2026-27 માટે તેલીબિયા પાકોના ઉત્પાદન અને મૂલ્યવર્ધનને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ભારત સરકારની એનએમઈઓ ઓઇલ સીડ યોજના અંતર્ગત જિલ્લામાં વિવિધ યોજનાકીય કામગીરીઓ સુચારૂ રીતે પાર પાડવા માટે વેલ્યુ ચેઇન પાર્ટનરની

ની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ યોજના હેઠળ કામ કરવા માટે રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા એફપીઓ, સહકારી સંસ્થાઓ તેમજ જાહેર અથવા ખાનગી કોર્પોરેશનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક સંસ્થાઓએ જરૂરી તમામ દસ્તાવેજો અને વિગતવાર માહિતી સાથેની પોતાની અરજી આગામી 12મી મે સુધીમાં ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી મોરબી ખાતે રૂબરૂમાં અથવા કચેરીના સત્તાવાર ઇમેઇલ એડ્રેસ પર મોકલી આપવાની રહેશે. મોરબી જિલ્લાનું સમાચાર પત્ર લેખક રવિ મોટવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું ભૂપેન્દ્રસિંહે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

પર્વનો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષના સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્યમ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ તરીકે નિયુક્ત. 30 મેના રોજ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ પદ સંભાળશે. કેન્દ્ર સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને દેશના આગામી નૌસેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી. આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા. કચ્છની 2 દિવસની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોડકી તથા નારણપર ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી. ગાંધીધામના ઓસ્લો પુલ પાસે આવેલા બાગનું 3 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. ગાંધીધામ ચેમ્બરના સતત પ્રયાસ થકી ભુજ મુંબઈ રૂટની નવી હવાઈ સેવાનો આરંભ. આ વખતે કેસર કેરીની પેદાશ ઓછી થવાની શક્યતા. ચૈત્ર માસમાં તેજ ગતિએ ફૂંકાયેલા પવન તથા કમોસમી વરસાદના કારણે વૃક્ષમાં ફૂલ ખરી પડતા પેદાશને માઠી અસર. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 મિનિટે.

સોમનાથ આજે આપણા આત્મ સન્માન અને સાહસ ની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: સલમા આગાને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું નિકાહ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: क्योंकि ना वसुंधरा दास ने आप सामने रहता फिल्म नामा तो मैं हूं ना हिंदी फिल्म संगीत नो कार्यक्रम समाप्त आए छे प्रसारण आकाशवाणी ना अहमदाबाद वडोदरा केंद्र परथी करवामां आव्यु हवे प्रस्तुत छे लोक संगीत नो कार्यक्रम
1: શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.
2: આરબીઆઈ કહે છે
3: જાણકાર બનો સતર્ક રહો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.
0: મારા કૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં સાંભળીએ પ્રાચીન ભજન.

0: श्रोतो जाणीजो की सरकार श्री राहुल गांधी दुखांती अंत्योदय राशन कार्ड धारकों और अग्रता धारकों कुटुंबों ने नोंधपात्र अनाज बाबते संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री फरियाद कर सकाय छे। हवे तो माय राशन मोबाइल ऐप द्वारा राशन कार्ड में लगती विविध माहिती तमज मेळवेला अनाज में जत्था की रसीद मेळवी सकाय छे तथा फरियाद भी मेळवी सकाय छे। जो अधिकारियों ने निर्णय की संतोष न थे तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी की अपील करी न्याय मेळवी सको छो। फोन नंबर 0792-238-4009। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-238-4009।
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજેય સભ્યતાનું પ્રતીક। 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે। 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર પ્રભાસ પાટણ।
0: શું તમે જાણો છો કે સરકાર શ્રી રાહુલ ગાંધી દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તમે જ મેળવેલા અનાજનો જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-238-4009। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-238-4009।

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી રાજભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને પૂર્વપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ મેળવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-2-58-4-9. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાની નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-2-58-4-9.
1: લોકસંગીતનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 મિનિટે સાંભળીશું સિંધીના સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આવતીકાલે જામનગર રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે સોમનાથ આવશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથનો ભવ્ય વારસો અને આધ્યાત્મિક મહત્વની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી એક દિવસે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેર સભાને સંબોધશે.

જૈવિક ખેતીને ઝેર ગણાવી તેમણે જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી જમીનને ફળદ્રુપતા વધારવા માર્ગદર્શન આપ્યું હતું. તો વહેલી સવારે પોળકી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. ગઈકાલે ભુજ તાલુકાના કોળકી ગામની પ્રાથમિક શાળામાં રાજ્યપાલે રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

0: ગુજરાતના લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય થીમ પર આધારિત આ શિબિરમાં જમીન સુધારણા, વહીવટી પ્રશ્નો અને મહેસૂલી પ્રક્રિયાઓના સરળીકરણ અંગે ગહન મંથન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સ અને ઉચ્ચ આઈએએસ અધિકારીઓએ ભાગ લઈ ભાવિ આયોજન અંગે ચર્ચા કરી હતી. આ અંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલે આ મુજબ જણાવ્યું.
1: આપણે જાણીએ છીએ કે મહેસૂલી વિભાગની ઘણી બધી કામગીરી આજે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર થઈ રહી છે. જેમ કે આપણે ફાઈવ ઉમરા હોય તેના ઉપર એની સહિતની કામગીરી કરતા હોઈએ છીએ. ફાઈવ આરસીએમએસ જેવા પ્લેટફોર્મ છે જેના માધ્યમથી આપણે જે આપણી મહેસૂલી ઓવર કેસ કામગીરી છે એ આપણે કરતા હોઈએ છીએ. મહેસૂલ વિભાગ દ્વારા હાલમાં જ આપણને ખ્યાલ છે કે જે પ્રીમિયમની બાબત હતી એ બાબતે પણ ખૂબ જ સરળીકરણ કરી જેટલી પણ આ પ્રકારની નવી શરતમાં જમીનો હતી અને જૂની શરતમાં કરવામાં આવેલી છે. એટલે ઓવરઓલ ઇઝરાયલની પણ

વૈશ્વિક બ્રાન્ડ બની રહી છે. કચ્છની પ્રખ્યાત કોપર બેલ્ટ એટલે કે તાંબાની ઘંટડી કલાને તાજેતરમાં જીઆઈ ટેગ મળતા આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી છે. મુખ્યત્વે ઝોરા ગામના કારીગરો લોખંડના ભંગારને ટીપીને તેના પર તાંબા પિત્તળનું પડ ચઢાવી અત્યંત મધુર રણકારવાળી ઘંટડીઓ તૈયાર કરે છે. ભૂતકાળમાં માત્ર પશુઓ માટે વપરાતી આ ઘંટડીઓ હવે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં હોમ ડેકોરેશન માટે નિકાસ થઈ રહી છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓ અને ગરવી ગુર્જરીના સહયોગથી કારીગરો હવે 500 થી વધુ નવી ડિઝાઇનમાં આ કલાત્મક ઘંટડીઓ બનાવી રહ્યા છે. ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને વિષમ વાતાવરણની સીધી અસર બાધાયતી પાકો પર જોવા મળી રહી છે. ચૈત્ર માસમાં ફૂંકાયેલા તેજ પવન અને કમોસમી વરસાદના કારણે કેસર કેરીનો મોળ ખરી જતા ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેરી ઉપરાંત દાડમ રાયણ અને મીઠી આંબલી જેવી પેદાશો માત્ર 15-20% જ થવાની શક્યતા છે. ઉત્પાદન ઘટવાના કારણે આ વર્ષે કેસર કેરીનો સ્વાદ રસિકો માટે મોંઘો સાબિત થશે. ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વળી જંગલી ફળોની ઓછી પેદાશના કારણે પરંપરાગત રીતે થતા વરસાદના વર્તારા પર પણ અનિશ્ચિતતાના વાદળો છવાયા છે.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, ફળોનો રાજા કોણ છે ખબર છે તમને? જી હા, તમારા મનમાં જે શબ્દ આવ્યો તે સાચો છે. તમામ ફળોમાં કેરીને ફળો

રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ ફળ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. તે મીઠું અને સ્વાદિષ્ટ તો હોય જ છે, સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તો ચાલો આજે ફળોના રાજા કેરી વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. દરેક વસ્તુની જેમ કેરીનો પણ એક ઇતિહાસ છે. કેરીની ખેતી દુનિયાભરમાં માત્ર ભારતીય ઉપખંડમાં જ સૌથી પહેલા થતી હતી. એવું કહેવાય છે કે છેલ્લા 5000 વર્ષોથી ભારતમાં કેરીની ખેતી થાય છે અને ભારતમાં ઉગાડવામાં આવતા ફળોમાં કેરી સૌથી જૂનું ફળ છે. તે સૌથી પહેલા નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઉગાડવામાં આવતી હતી. તે ક્ષેત્ર વર્તમાન મ્યાનમારની નજીક છે, જ્યાં સૌ પ્રથમ કેરીના બગીચા બનાવવામાં આવ્યા હતા. 5મી શતાબ્દી આવતા સુધી તો આખા એશિયામાં કેરીની ખેતી થવા લાગી. ત્યારબાદ 10મી શતાબ્દી સુધીમાં પૂર્વ આફ્રિકાના લોકોને કેરી વિશે જાણવા મળ્યું. આ રીતે 14મી શતાબ્દીમાં તે બરમુડા, વેસ્ટ ઇન્ડિઝ, બ્રાઝિલ તથા મેક્સિકોમાં પહોંચી. આજે દુનિયાના ઘણા દેશોમાં કેરીની ખેતી થાય છે. દર વર્ષે 22 જુલાઈના રોજ નેશનલ મેંગો ડે ઉજવવામાં આવે છે. કેરીનું વૈજ્ઞાનિક નામ મેગીફેરા ઇન્ડિકા છે. તમને નવાઈ લાગશે, પણ કેરીના ફળનું નામ પહેલા ન તો આમ હતું કે ન તો મેંગો. હિન્દીમાં આ ફળનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે. સંસ્કૃતમાં તેને આમ્ર કહેવાય છે. આ આમ્ર શબ્દ પરથી જ હિન્દીમાં તેનું નામ આમ એવું પડ્યું છે. ભારતમાં લગભગ બધા જ રાજ્યોમાં તેને આમના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ કેરળમાં તેને મંગા નામથી ઓળખવામાં આવે છે. હવે અહીંથી જ શરૂ થાય છે મેંગો નામ પડવા પાછળની સ્ટોરી. ઈસવીસન 1498માં જ્યારે પોર્ટુગલો કેરળથી મસાલા લઈને જતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે કેરીને પણ લઈને જતા હતા. તેમણે પણ કેરીનું નામ મંગા જ રાખ્યું છે. ઈસવીસન 1510માં આ ફળ સફર કરતું કરતું ઇટલી સુધી પહોંચી ગયું અને ઇટલીમાં પણ તેનું નામ મંગા જ રહ્યું. ઇટલી ભાષામાંથી તેનો અનુવાદ ફ્રાન્સની ભાષામાં થયો. ફ્રાન્સની ભાષામાં અનુવાદ અંગ્રેજીમાં થયો. આમ અનુવાદ થતા થતા અંગ્રેજીમાં તેનું નામ મેંગો પડી ગયું. જોકે મેંગોમાં ઓનું ઉચ્ચારણ કેવી રીતે કરવામાં આવે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. એટલે ઘણા દેશોમાં મેંગો શબ્દ બોલવામાં ઘણા બધા લોકોને તકલીફ પડે છે. તેથી એવું કહી શકાય કે મેંગો શબ્દ કેરળની મલયાલમ ભાષા પરથી જ લેવામાં આવ્યો છે. કેરીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધારે થાય છે. ભારતમાં દર વર્ષે 2.5 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. સાથે જ ભારતમાં લગભગ 1500થી વધારે પ્રકારની કેરી મળી આવે છે. આ બધામાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. તે ઉનાળામાં લૂથી રક્ષણ આપે છે. યુવા મિત્રો, વિશ્વભરમાં 1500 પ્રકારની કેરી મળે છે. તેમાં કેરીનો એક પ્રકાર તો બહુ પ્રખ્યાત છે, જેનું નામ છે હાફૂસ. તેનું ઉત્પાદન સૌથી વધુ મહારાષ્ટ્રમાં જ થાય છે. આ કેરી સુંદર અને સ્વાદિષ્ટ હોય છે. તેની ગુણવત્તા અને સ્વાદ વિદેશમાં પણ લોકપ્રિય છે. હાફૂસ અન્ય કેરીના પ્રકારો કરતા ખૂબ જ મોંઘા પ્રકારની કેરી છે. તેનું ફળ નંગના ભાવે વહેંચાતું હોય છે. આ ઉપરાંત ભારતની સૌથી 10 લોકપ્રિય કેરીની વાત કરીએ તો દશહરી, લંગડા, ચોસા, સફેદ કે બંગનપલ્લી, હિમસાગર, કેસર, ગુલાબ ખાસ, તોતાપુરી અને કિશનભોગ પ્રકારની કેરીઓ ભારતમાં ખૂબ જ ખવાય છે અને ખૂબ જ વખણાય છે. આ બધી કેરીઓની પોતાની વિશેષતાઓ હોય છે. આ વિશેષતા ફળનો રંગ, સ્વાદ, સુગંધ વગેરે હોય છે. ભારતમાં સૌથી પહેલા આંબાનું વૃક્ષ 5000 વર્ષ પહેલા ઉગાડવામાં આવ્યું હતું. આ વૃક્ષની ઊંચાઈ 100 થી 130 ફૂટ હોઈ શકે છે. કેરીનો રંગ માત્ર પીળો જ નહીં, નારંગી, લાલ, લીલો પણ હોય છે. પીળી કેરી જ પાકેલી હોય તેવું પણ જરૂરી નથી, ગ્રીન કેરી પણ પાકેલી હોય છે. કેરી માત્ર ભારતનું રાષ્ટ્રીય ફળ નથી, તે પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું પણ રાષ્ટ્રીય ફળ છે, જ્યારે બાંગ્લાદેશનું તો રાષ્ટ્રીય વૃક્ષ જ આંબો છે. ભારતમાં શુભ પ્રસંગે આંબાના પાનથી તોરણ બનાવીને ઘરનો દરવાજો સજાવાય છે તથા પૂજા કળશને સજાવવા પણ તેનો ઉપયોગ થાય છે. દુનિયાની સૌથી મોંઘી કેરી મિયાઝાકી છે.

તેના એક ફળની કિંમત 21,000 રૂપિયાથી પણ વધુ છે. દુનિયાની સૌથી મોટી કેરી નૂરજહાં છે. તેના એક ફળનું વજન 3 કિલો જેટલું હોય છે. બૌદ્ધ ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાન ગૌતમ બુદ્ધ કેરીના વૃક્ષની નીચે આરામ કે ધ્યાન કરતા હતા, તેથી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભારતમાં મુઘલ શાસન આવ્યું ત્યારે આંબાની ખેતીને પ્રોત્સાહન મળ્યું. એક એવો સમય પણ હતો જ્યારે કેરી સોનાના ભાવે વેચાતી હતી, તેથી તેની ખેતી માત્ર રોયલ ગાર્ડન્સમાં જ થતી હતી. પરંતુ શાહજહાંના શાસનકાળમાં આ પ્રતિબંધ પણ હટી ગયો. હિસ્ટોરિકલ ડિક્શનરી ઓફ ઇન્ડિયા નામના પુસ્તકમાં પ્રખ્યાત ઇતિહાસવિદ કેટી અચાયા ઉલ્લેખ કરે છે કે મુઘલોના શાસનમાં ભારતમાં તોતાપુરી, રાતોલ અને કેસર જેવી વેરાયટીની કેરી ઉગાડવામાં આવતી હતી. કેરીમાં વિટામિન એ ભરપૂર હોય છે, જે આંખો માટે વરદાનરૂપ હોય છે. આંબાનું વૃક્ષ 4 વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે અને લગભગ 300 વર્ષ સુધી તે ફળ આપે છે. આમ દુનિયામાં સૌથી વધારે જીવિત રહેતા વૃક્ષોમાંથી એક આંબાનું વૃક્ષ પણ છે. યુવા મિત્રો, વર્ષો પહેલા લક્ઝરી વસ્તુ ગણાતું રેફ્રિજરેટર અત્યારે રોજિંદી જિંદગીની જરૂરિયાત બની ગયું છે. દૂધ, પાણી, શાકભાજી સહિતની વસ્તુઓને ઠંડી રાખવા અને બરફ તથા આઈસ્ક્રીમને રાખવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો ઉનાળામાં આપણે જેના ભરપૂર વપરાશ કરીએ છીએ એવા રેફ્રિજરેટરની વિવિધ માહિતી પ્રાપ્ત કરીએ, રેફ્રિજરેટરની શોધ અને તેના પ્રકારો વિશે જાણીએ. જેમ દરેક વસ્તુને માપવાનો એકમ હોય છે, તેમ રેફ્રિજરેટરને માપવાનો એકમ લીટર છે. આમાં લીટરનો અર્થ રેફ્રિજરેટરની ખાલી જગ્યા હોય તેને કહેવામાં આવે છે. રેફ્રિજરેટરની લંબાઈ, પહોળાઈ અને ઊંડાણ મળીને જે ખાલી જગ્યા બને છે તેને લીટર તરીકે ઓળખવામાં આવે છે. બજારમાં વિવિધ પ્રકારના લીટરના રેફ્રિજરેટર મળતા હોય છે. જેમ લીટર વધારે તેમ રેફ્રિજરેટર મોટું. રેફ્રિજરેટરની શોધ ઓલિવર ઇવાન્સે કરી હતી. તેના પહેલા લોકો વસ્તુઓને ઠંડી રાખવા માટે બરફ ઘરનો ઉપયોગ કરતા હતા, પરંતુ તે કોઈ ઠંડા કે બરફીલો પ્રદેશોમાં જ બનતા હતા. ઈસવીસન 1755માં એક પ્રોફેસરે પહેલી વાર ફ્રીજની ડિઝાઇન કરી હતી, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. જે બાદ ઈસવીસન 1876માં કાર્લ વોન નામના એક વૈજ્ઞાનિકે રેફ્રિજરેટર બનાવવાની પદ્ધતિમાં સુધારો કર્યો અને પછી તો તેની પેટન્ટ પણ કરાવી લીધી. પહેલું એબોર્ડેશન રેફ્રિજરેટર ઈસવીસન 1922માં બાલ્ટન વોન પ્લોન્ટ્સ અને કાર્લ મુનવર દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેઓ સ્વીડનના રહેવાસી હતા. આમ રેફ્રિજરેટર બનાવવાની પદ્ધતિમાં પેઢી દર પેઢી ફેરફાર થતા રહ્યા અને રેફ્રિજરેટરની શોધમાં અનેક લોકોનું યોગદાન પણ ભળ્યું. આમ આજે આપણે તેનો સુખેથી વપરાશ કરી શકીએ છીએ. સામાન્ય રીતે રેફ્રિજરેટરને ફ્રીઝ કહેવામાં આવે છે. તેના 2 કમ્પાર્ટમેન્ટ હોય છે, જે વસ્તુઓની જરૂરિયાત મુજબ અલગ અલગ ટેમ્પરેચરમાં રાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો ફ્રીઝ અને ફ્રીઝરમાં મુખ્ય તફાવત ટેમ્પરેચરનો હોય છે. રેફ્રિજરેટરના બહુ ઓછા તાપમાનવાળા ભાગને ફ્રીઝર કહેવામાં આવે છે. રેફ્રિજરેટરનો મોટો કમ્પાર્ટમેન્ટ પાણી ઠંડુ કરવા, શાકભાજી, ફળો, દૂધ વગેરેને રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનું ટેમ્પરેચર આશરે 3-5 ડિગ્રી જેટલું હોય છે, જ્યારે રેફ્રિજરેટરના નાના કમ્પાર્ટમેન્ટને ફ્રીઝર કહેવાય છે, કારણ કે તેનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચું હોય છે. તેથી જ બરફ જમાવવા કે આઈસ્ક્રીમ રાખવા માટે તેનો ઉપયોગ થાય છે. ફ્રીઝને 0-5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ભોજન કે અન્ય વસ્તુઓ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવે છે, જ્યારે ફ્રીઝરને લાંબા સમય સુધી વસ્તુને રાખવા માટે -ડિગ્રી પર રાખવામાં આવે છે. યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ગરમ મસાલાનું ગીત ફલક દેખું, જેને સ્વરબદ્ધ કર્યું છે સોનુ નિગમે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાન ની સફર ને આગળ વધારીએ. યુવા મિત્રો, દુનિયાના મોટા ભાગના લોકોની સવાર ચા ની ચુસ્કી સાથે થાય છે. ચા આપણા જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે. જયારે આપણે ત્યાં સવાર હોય કે મોડી રાત, આખો દિવસ ચા પીવાનું ચલણ છે. બસ ચા પીવાનું બહાનું જોઈએ. આટલી લોકપ્રિય ચા કઈ રીતે શોધાઈ અને ભારતમાં તેની ખેતી કઈ રીતે શરૂ થઈ, ચાલો તેની રસપ્રદ માહિતી પ્રાપ્ત કરીએ. ચાનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. આજથી આશરે

4700 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 232 થી 237 ના સમયગાળામાં ચીનના શાસક શેન નિંગુએ ચાની શોધ કરી હતી. તેઓ હંમેશા ઉકાળેલું પાણી જ પીતા હતા. એકવાર તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ આરામ કરવા માટે રોકાયા હતા. એ દરમિયાન તેમના પીવા માટે પાણી ઉકાળવામાં આવી રહ્યું હતું. તે સમયે કેટલાક પાન ઉડીને તે પાણીમાં પડ્યા અને પાણીનો રંગ બદલાઈ ગયો તથા સુગંધ પણ સારી આવવા લાગી. જ્યારે તેમણે આ પાણીનું સેવન કર્યું તો તેનો ટેસ્ટ તેમને ગમ્યો. થોડી વારમાં જ તેમને તાજગી અનુભવાઈ. આ પીણાનું નામ તેમણે યા પાડ્યું હતું. વાસ્તવમાં યા નામના ચીની અક્ષરનો અર્થ શોધવું એવો થાય છે. ચીનમાં અનેક શાસકો આવ્યા પણ કોઈએ ચાનું નામ ન પાડ્યું કે કોઈએ ન બદલ્યું. બધા તેને યા નામથી જ ઓળખતા હતા. 7મી સદી આવતા આવતા યા નામનું આ પીણું લોકપ્રિય થઈ ગયું. યુવા મિત્રો, એવું કહેવાય છે કે 6ઠી શતાબ્દીમાં ચીનના હુનાન પ્રાંતમાં એક ભારતીય બૌદ્ધ ભિક્ષુક ઊંઘ્યા વગર સાધના કરતા હતા. જાગવા માટે તેઓ એક ખાસ છોડના પાન ચાવતા હતા જે ચાના પાન હતા. બૌદ્ધ ભિક્ષુ દ્વારા એ વખતે ચાનો પ્રસાર જાપાન અને કોરિયામાં થયો હતો. યુવા મિત્રો, ઈસવીસન 1854માં ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિકે પ્રથમવાર ભારતમાં ચાના છોડ હોવાની શોધ કરી હતી. બન્યું એવું કે તેમની એક ટીમ આસામના જંગલોમાં પહોંચી હતી અને ત્યાં તેમને ચાના છોડ મળી આવ્યા હતા. એક વર્ષની મહેનત બાદ તેમણે આસામમાં ચાનો બગીચો બનાવ્યો હતો, જે બાદ અંગ્રેજો દ્વારા ભારતમાં ચાના ઉત્પાદનની શરૂઆત થઈ હતી. ભારતમાં ચાનું ઉત્પાદન વાસ્તવમાં તો બ્રિટનના બજારોમાં ચાની માંગ પૂરી કરવા માટે થતું હતું. અંગ્રેજો ઈસવીસન 1947માં ભારત છોડીને ચાલ્યા ગયા, જે બાદ ભારત સરકારે ચાનો વ્યાપાર ચાલુ રાખ્યો. ઈસવીસન 1953માં ટી બોર્ડની રચના કરવામાં આવી. તેના દ્વારા ભારતીય ચાને વિદેશો સુધી પહોંચાડવાનું સરળ બન્યું હતું. સાથે સાથે ચાના ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ બની હતી. આજે દુનિયામાં ભારત અને ચીન સૌથી મોટા એવા દેશો છે કે જે ચાનું ઉત્પાદન કરી રહ્યા છે, જેના ઉત્પાદનથી 70% વપરાશ તો માત્ર ભારતમાં જ થઈ જાય છે. યુવા મિત્રો, અહીં તમને એક સવાલ થતો હશે કે ચીનમાં જ્યારે ચાની શોધ થઈ ત્યારે તેનું નામ યા એ રીતે પડ્યું અને ભારતમાં જ્યારે ચા આવી ત્યારે તે ચા તરીકે ઓળખાવા લાગી, તો વર્ણમાલાના આ બે અક્ષરોનું અંતર કઈ રીતે આવ્યું? એ તમને ન પ્રશ્ન થયો? પ્રશ્ન થયો ને? તો ચાલો હવે તેની માહિતી આપણે પ્રાપ્ત કરીએ. જે બૌદ્ધ ભિક્ષુક ચીનમાં રહીને હુનાન પ્રાંતમાં પોતે સાધના કરી રહ્યા હતા, એ સમયે જ્યારે આ પાન તેમની પાસે આવ્યા ત્યારે અન્ય ચીનની પ્રજાએ તેમને પ્રશ્ન કર્યો હતો કે બૌદ્ધ ભિક્ષુક કયા પાનથી આ પ્રકારનું ગરમ પીણું બનાવી રહ્યા છે, અને એ બૌદ્ધ ભિક્ષુકે ત્યારે આ પીણાનું નામ ચા સ્વરૂપે આપ્યું હતું, જે બાદ સમગ્ર વિશ્વએ યા નામના શબ્દને તેમની શબ્દકોશમાંથી કાઢી નાખ્યો અને ચા નામના શબ્દને અપનાવી લીધો. યુવા મિત્રો, ટીબેગની શોધનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. ટીબેગની શોધનો શ્રેય ન્યુયોર્કના ચાના વેપારી થોમસ સુલિવનને આપવામાં આવે છે. એવું કહેવાય છે કે ઈસવીસન 1904માં સુલિવન પોતાના ગ્રાહકોને ચાના નમૂના રેશમની નાની નાની થેલીમાં ભરીને મોકલતા હતા. હવે થયું એવું કે કેટલાક આળસુ ગ્રાહકોએ ચા બનાવવા માટે થેલી ખોલવાની તસ્દી જ ન લીધી અને આખી થેલીને ઉકળતા પાણીમાં મૂકી દીધી. આ રીતે પણ ચા તૈયાર થઈ ગઈ, તેને ગાળવાની પણ જરૂર ન રહી. આ રીતે ટી બેગની શોધ થઈ. ગ્રાહકોને ટી બેગ ખૂબ જ ગમી. તેને સુલિવન પાસે ચાને થેલીઓમાં લેવાની જ ગમતી હતી, જેથી ટી બેગનું પ્રચલન પણ વધવા લાગ્યું. સુલિવને ઈસવીસન 1920માં ટી બેગનું વ્યાવસાયિક ઉત્પાદન પણ શરૂ કરી દીધું. ટી બેગ આખા અમેરિકામાં લોકપ્રિય થઈ ગઈ. ઈસવીસન 1940ના દશકાની શરૂઆતમાં ટી બેગ નાની નાની ગોળ રેશમની કે કોટનની થેલીઓમાં ભરવામાં આવતી હતી અને તેને વહેંચવામાં આવતી હતી. અત્યારે જે ટી બેગનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તેની શરૂઆત 1944માં થઈ હતી. યુવા મિત્રો, તમને ખબર છે ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? ચાલો તેનો ઉત્તર પ્રાપ્ત કરીએ. ભારતના મણિપુરના મોઇરિંગ નજીક આવેલું લોકટાક તળાવ સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે. આ તળાવમાં અનેક પ્રકારની વિશિષ્ટ વનસ્પતિ તરતી જોવા મળે છે. લોકટાક તળાવ 35

વચ્ચે નાનકડા ટાપુઓ આવેલા છે. મણિપુરના નદીના પાણીના સ્ત્રોતમાંથી આ તળાવ મીઠા પાણીનું બન્યું છે. પ્રાચીન કાળથી જાણીતા આ તળાવના વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. તળાવમાં માત્ર પાણી પીને ઉછળતી, પાણીમાં તરતી 233 પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. તળાવના વિસ્તારમાં 28 પ્રકારના યાયાવર પક્ષીઓ અને 57 પ્રકારના જળચર પ્રાણીઓ જોવા મળે છે. જાત જાતના હરણ ઉપરાંત 425 પ્રકારના પ્રાણીઓ અને 176 પ્રકારના જળચર પ્રાણીઓ જોવા મળે છે. તળાવ વચ્ચે ટાપુઓ ઉપર સહેલાણીઓના સ્થળ વિકસ્યા છે. મણિપુર આવતા પ્રવાસીઓ આ સરોવરની સહેલગાહ અચૂક મેળવે છે. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનું. ચાલો માણીએ ફિલ્મ રાજનીતિનું ગીત ભીગીસી ભાગીસી, જેને સ્વરબદ્ધ કર્યું છે મોહિત ચૌહાણ અને અંતરા મિત્રાએ. આ ગીતનું લેખન કર્યું છે ઇરશાદ કામિલે અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

युवा मित्रों आ ज्ञाननी सफर माथी सत्वशील माहिती प्राप्त करता करता क्यारे समय वीती गयो खबर ज न पड़ी हवे विदाई लेवानो समय थई गयो छे। हुं आशा राखुं छुं के आजे आपने घणी ज्ञान सभर माहिती प्राप्त थई हशे। हवे मने एटले के आपना होस्ट अने दोस्त शुभम अंबाणी ने रजा आपो। आपणे फरी मळीशुं ज्ञाननी सफरमां જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું। તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી। આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહ પ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર। કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા।

0: આ તો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: અચ્છા, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાપક ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને
3: શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળ કે નયા મુખ્યમંત્રી બન ગયા હૈ. રાજ્યની પહેલી વાર ભારતીય જનતા પાર્ટી કી સરકાર બની હૈ. ભારતીય જનતા પાર્ટીને વિધાનસભા ચુનાવો મેં ઐતિહાસિક જીત દર્જ કરતે હુએ તૃણમૂલ કોંગ્રેસ કે 15 સાલ કે શાસન કા અંત કિયા હૈ. કોલકાતા કે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ મેં રાજ્યપાલ આર એન રવિ ને શ્રી શુભેન્દુ અધિકારી કો પદ ઓર ગોપનીયતા કી શપથ દિલાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત દેશ કે કઈ રાજ્યો કે મુખ્યમંત્રી ભી શપથ ગ્રહણ સમારોહ મેં શામિલ હુએ. દિલીપ ઘોષ, અગ્નિ મિત્રા પાલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ ઓર નિશિત પ્રમાણિક ને ભી મંત્રી કે રૂપ મેં શપથ લી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી કો બધાઈ દી હૈ. સોશિયલ મીડિયા પોસ્ટ મેં શ્રી મોદી ને કહા કે શ્રી અધિકારી ને જનતા સે ગહરાઈ સે જુડે રહેને ઓર ઉનકી આકાંક્ષાઓ કો કરીબ સે સમજને વાલે એક નેતા કે રૂપ મેં અપની પહેચાન બનાઈ હૈ. પ્રધાનમંત્રી ને પાંચોં મંત્રીઓ કો ભી બધાઈ દી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ને કહા હૈ કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે આદર્શો પર આધારિત રાજનીતિક દળ કો

શ્રી ત્રિકુનભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ક્લસ્ટર વિકાસ માટે જાહેર સભા યોજાઈ. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે. આગામી 3 દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. મુખ્ય સમાચાર પૂરા થયા.

0: શકાય છે અથવા ફરિયાદ પણ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849.
1: ગેર ફિલ્મ હિન્દી ગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7 વાગ્યાના 10 મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચારો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે જામનગર, સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલને મા વાત્સલ્ય મિલ્ક બેંકમાં માતાઓના દૂધના દાન દ્વારા 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું. રાજ્યભરમાં ગરમીમાં વધારો. આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રે રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં પણ ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાતની મુલાકાતને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે સોમનાથ અમૃત પર્વને લઈને સોમનાથ મંદિર પરિસર અને પ્રધાનમંત્રીના રોડ શોના માર્ગનું પગપાળા નિરીક્ષણ કરી સાગર દર્શન ખાતે વિવિધ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. શ્રી સંઘવીએ સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રીના આગમન અને પ્રસ્થાનના માર્ગો, સભા સ્થળ અને રોડ શોના કાર્યક્રમ સ્થળે વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરીને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જરૂરી સૂચનો આપ્યા. નાયબ મુખ્યમંત્રીએ જામનગરમાં પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી.
1: પ્રધાનમંત્રી શ્રી જયારે જામનગર પધારી રહ્યા છે તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજી સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો. સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે. શહેરમાં ચારે ઉપર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસ હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે. સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરથી 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરાશે. 9 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્યાર સાથે અભિષેક કરાશે. સોમનાથ અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે 11મીના રોજ સોમનાથમાં પહેલીવાર વાયુસેના દ્વારા 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર જમનીત શર્માએ જણાવ્યું કે એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સવારે 11 કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે. સોમનાથ મંદિર પરિષદમાં આકાશમાં તિરંગાની પ્રતિકૃતિ રચાશે. આવતીકાલે એર શોનું રિહર્સલ યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે માતૃદિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય બેંક મિલ્ક બેંક માતૃત્વની કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. અત્યાર સુધીમાં 2042 માતાઓના દૂધના દાન થકી 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે. ગત વર્ષે 28 ઓગસ્ટે શરૂ થયેલી આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં 434 લીટર ધાવણ દાન મળ્યું છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આ મિલ્ક બેંક અધૂરા માસે જન્મેલા અનેક બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં ગુજરાતને નવા સેમિકન્ડક્ટરના 2 પ્રોજેક્ટને મંજૂરી આપી, જે અંતર્ગત ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા 3068 કરોડ અને સુરતમાં સૂચી સેમિકોન દ્વારા 868 કરોડ સહિત કુલ 3,936 કરોડનું રોકાણ કરાશે. આ અંગે પ્રતિભાવ આપતા રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને વેગ આપવા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન સિંગલ વિન્ડો સુવિધા આપી રહ્યું છે.
2: ભારતની અંદર જે કુલ 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એ પૈકીના 6 પ્લાન્ટ માત્ર ગુજરાતમાં સ્થાપાઈ રહ્યા છે, ત્યારે આપણું રાજ્ય છે એ દેશની અંદર આ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નેતૃત્વ કરી રહ્યું છે. એનો મને ખૂબ આનંદ છે. અને આ જે નવા જનરેશનના ઉદ્યોગો આવશે એને કારણે આપણા હજારો યુવાનોને યુવતીઓને આમાં નોકરી મળશે અને આ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આપણા યુવાનો દેશનું નેતૃત્વ કરશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે સાંજે ભુજ તાલુકાના કોડકી ગામે એક પેડ માટી નામ અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું. તેમણે ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપી ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.
3: બહુત ખુશી હૈ કે હર વર્ગ કે લોગ ઇસ ગાંવ મે બડે સુખ શાંતિ એકતા ઓર પ્રેમ સે નિવાસ કરતે હૈ. તો આજકલ મે પૂરે ગુજરાત મે हर तालुका में जा रहा हूँ और दरेक तालुका में रात को उसी गांव के सरकारी स्कूल में मैं रुकता हूँ. और जिस गांव में जाता हूँ वहाँ सबसे पहले कम से कम एक एकड़ भूमि में वृक्षारोपण कराता हूँ, पेड़ लगाता हूँ. और वो पेड़ लगा करके यूं ही नहीं छोड़ता, उनके पालने के लिए जिम्मेदारी भी लगाते हैं ताकि पेड़ पनपे मरने ना.

0: રાજ્યપાલે આજે સવારે ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત કરી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે દેશ અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટના ભડલી ગામે ઘેલો નદી પર 1,79,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ભડલી ચેકડેમ સહ કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજનાના નિર્માણથી ભડલી 1 ડેમમાં અંદાજે 57,00,000 લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે, જેનાથી ભડલી અને તેની આસપાસના ગામોની આશરે 35-40 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત કોઝવે આસપાસના ગામોના પરિવહનમાં પણ મદદરૂપ બનશે. શ્રી બાવળીયાએ ભડલી 2 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા હોવાનું હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.
1: आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में. मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 43 और गांधीनगर में 42.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है. अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेकर आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है. और जो विंड की डायरेक्शन रहेगी गुजरात स्टेट
0: આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મેચ થોડીક ક્ષણોમાં શરૂ થશે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 4થા જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા ક્રમે છે. જામનગરની 7 વર્ષની કરાટે ખેલાડી માયરા મશીહે ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ 2026માં રાજ્યકક્ષાએ સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સાથે માયરા હવે કરાટેની રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દહેરાદૂન ખાતે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની 2 દિવસની મુલાકાતે જામનગર, સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંકમાં માતાઓના દૂધના દાન દ્વારા 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું. રાજ્યભરમાં ગરમીમાં વધારો. આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: दिन
1: राम राम कानन मजा ना
0: एकदम मजा में जो एक कहवत कहू ने
1: हाँ
0: अमार मैंने एनु अंग्रेजी कहवत कहवा
1: बोलो
0: हाँ ए अंग्रेजी पर गुजराती कहू जे कर जुलावे पारू ते जग पर शासन करे
1: એટલે હવે અંગ્રેજી તો નહીં બોલું પણ મને એમ સમજાય કે ભાઈ એક જીવનમાં આપણે એક માં છે અથવા તો એક મહિલા છે સ્ત્રી છે એનું શું મહત્વ છે એ આ કહેવતથી જાણવા મળે બરાબર ને
0: એટલે આપણે ત્યાં પેલા દેવી દેવતાઓના ફોટા હોય ને એમાં ખાસ કરીને દેવીના ફોટા છે ને એને ઘણા બધા હાથ દેખાડવામાં આવે અને એ દરેક હાથ છે ને એ અલગ અલગ કામ કરતા હોય કાં તો એમાં આયુધ હોય અથવા તો એમાં કોઈ ફૂલ હોય અને એ રીતે એ દરેક હાથ પાસેથી કંઈક ને કંઈક અલગ કામ લેતા હોય ને એવા દેવીના ફોટા આપણે ખુબ જોયા છે
1: અને એમ પણ છે ને આપણે પ્રકૃતિને માં કહીએ છીએ એટલે પ્રકૃતિ કેટલું બધું આપે છે આપણને
0: ચોક્કસ
1: અને એમાં પણ મને લાગે કે જયારે એક મહિલા છે એ પ્રકૃતિ સાથે જોડાય તો ઘણા બધા પર્યાવરણવાદીઓ છે ને એ એવું કહે છે કે જો પૃથ્વીને બચાવશે ને તો મહિલાઓ બચાવવાની છે
0: બહુ સરસ એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ એક માં છે ને એ શિક્ષકની ગરજ સારી તો એવી રીતે પ્રકૃતિની સાથે જેનો તાદાત્મ્ય છે જે પ્રકૃતિ સાથે લાગણી ધરાવે છે એવી મહિલા હશે ને ઘરમાં તો એને કારણે ઘરનું તો વાતાવરણ ચોક્કસપણે સારું રહેવાનું છે પણ ધીમે ધીમે કરતા આખી પૃથ્વીનું વાતાવરણ છે ને એ પણ સારું બનવાનું છે
1: એટલે મિત્રો સમજી ગયા છે આજે આપણે એવી જ કંઈક વાત કરવાના છીએ અને એક મહિલા ખેડૂતને આપણે મળવાના છીએ
0: આજના જે આપણા મહેમાન છે ને એમણે ખાસ કરીને પોષણયુક્ત જે શાકભાજી અને બીજા જે કોઈ પણ પાક થાય એના ઉપર સરસ મજાનું કામ કરેલું છે આજે આપણે મળવાના છીએ જસદણ તાલુકાના લીલાપુર ગામના સંગીતાબેન કાકડિયાને સંગીતાબેનની જે વાડી છે ને એ પોષણથી સમૃદ્ધ છે અને એ કઈ રીતે સમૃદ્ધ થઈ એ કઈ રીતે એના તરફ વળ્યા એ બધી વાત છે આપણને સંગીતાબેન જણાવવાના છે સંગીતાબેનની સાથે જ રીતાબેન રાઠોડ પણ આપણી સાથે હાજર છે એ 25 વર્ષથી વધારે પ્રાકૃતિક ખેતી અને ગ્રામ્ય લોકોના ઉત્થાન માટે વિકાસ માટે કાર્યરત છે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાયેલા છે અને એ આપણને સંગીતાબેનનો પરિચય પણ આપશે અને સંગીતાબેન કેવું કામ કરે છે એના વિશે પણ વાત કરશે પણ બંને બહેનો આવી ગયા છે તો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ રામ રામ
1: રામ
2: રામ
1: રામ
2: રામ રામ રામ
1: રીટાબેન બહુ સરસ મજાના મહિલા ખેડૂતને લઈને આજે તમે જોઈ આવ્યા છો તો સૌથી પહેલા તો તમે ક્યારથી એમને ઓળખો છો અને શું કરે છે ખાસ એ અમને વાત કરો
2: પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે આરણ્ય પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એમાં અપરાળા સાથે જોડાયેલા સંગીતાબેન આપણી સાથે છે અપરાળાનો મેઇન હેતુ છે કે યુવાનો અને મહિલાઓને સક્ષમ કરવા એમાં એક સંગીતાબેન છે

એમને હું 5-1 વર્ષથી ઓળખું છું. વિજાપુર ગામમાં તો અમે ઘણા વર્ષથી કામ કરતા હતા, પણ 5-1 વર્ષથી ઓળખાણમાં આવ્યા, પરિચયમાં આવ્યા, અને એમ લાગ્યું કે આ બેન બહુ ભવિષ્યવાળા છે. અત્યારે જનરલ

0: સુનિતા બેન, કેટલી વીઘા જમીન છે તમારી પાસે અને એમાંથી તમે કેટલી વીઘામાં ખેતી કરો છો?
1: મારી પાસે બેન કુલ 35 વીઘા જમીન છે, પણ 8-8 વીઘા જમીનમાં હું જાતે જ કામ કરું છું.
0: બરાબર. અને ખેતી તમે પહેલા પણ કરતા, એટલે તમારી જે પિયર છે એ ક્યાં છે?
1: આપણે રાજકોટ તાલુકાનું ઉમેન ગાર્ડન.
0: અચ્છા. અને પછી તમે ટર્નિંગ લીલાપુર આવ્યા. લીલાપુર કેટલું મોટું ગામ છે, શું શું છે ગામમાં, કઈ જોવાલાયક વસ્તુ ખાઈ?
1: ગામ અમારું મોટું છે, સમૃદ્ધ ગામ છે. મોટાભાગના ખેડૂતો છે અને મહિલાઓ અલગ અલગ વ્યવસાયો કરે છે.
0: અચ્છા. અને મોટું સેન્ટર જસદણ, જસદણ થી કેટલું થાય?
1: જસદણ થી અમારું ગામ 10 કિલોમીટર થાય.
0: બરાબર. તો આજે તમે 8 વીઘામાં કરો છો ખેતી, એ પ્રાકૃતિક ખેતી કરો છો?
1: હા, એ પ્રાકૃતિક ખેતી.
0: ક્યારથી શરૂ કર્યું?
1: 3 વર્ષથી.
0: તો પહેલા તમે જે કરતા એ રાસાયણિક ખેતી કરતા, અને એમાંથી પછી તમે પ્રાકૃતિક તરફ વળ્યા, તો એવું તમને શું એમાં સારું લાગ્યું, એવું તમે શું સાંભળ્યું કે જોયું પ્રાકૃતિક ખેતી વિશે, કે તમને એવું મન થયું કે ભાઈ મારે આ કરવું છે?
1: પર્યાવરણ

0: ये तो मर ही सके ना, ये तो डिजाइन बना रहा हूँ मैं भी। फर्स्ट टाइम ऑफिस जा रहा था हम लोग को, इन्होंने बना ली थी तो पसी थी ना एन अंदर एक किलो साग भाजी बन स्वादिष्ट सूजी थाई से तो तुम ये साग खाने पशी तुमने वो थे का बजा रहे थे लोग से।
1: अच्छा तो संगीताबेन आ प्राकृतिक खेती तरफ तब जो मैं एने माटेनी तमे कोई तालीम लीधी के कई एमनेम तमने खबर पड़ी कई रीते?
0: त्रण वर्ष पहला बचत खातु आपणे महिलाओ छे बचत बैंक बनावशे बचत खातु हालतुं हतुं ने जोड़ाणी थी बचत खातामां।
1: त्यार
0: पछी हुं पर्यावरण संस्थाने कॉन्टेक्टमां आवी, કેસલબેનના કોન્ટેક્ટમાં આવી, ત્યાર પછી અમારા ગુલોટી ઘરે સંબંધ થઈ ગયા, વાડી અવારનવાર આવતા હતા તો મને ખેતી કામ કરતા જોઈ પછી એને ઈચ્છ્યું કે આપણે એક ગ્રુપ બનાવીએ ખેડૂતો, એમાં તમે ત્યાં મહિલા ખેડૂત તરીકે હાજરી આપો એમ।
1: અચ્છા
0: તો પછી એ રીતે મને રોજ રોજ બધી નવી નવી માહિતી આપતા ગયા, અલગ અલગ તાલીમોમાં લઈ ગયા, પછી તાલીમો લીધા પછી મને એમ થયું કે નહીં આ કરા જેવું છે। ખેતીનો શોખ તો મને નામ પણ થી જ છે, ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતીની માહિતી બધી હોય પછી તો એમ થાય છે કે નહીં એમાં કઈ કરવું જ છે।
1: અચ્છા સંગીતાબેન તમે જે વાત કરો છો ને કઈ આજે રાત્રે સુતા ને કાલ સવારે પડકારો ખૂબ આવે, મુશ્કેલીઓ ખૂબ આવે અને કેવું થાય કે તમે એકે તાલીમ લીધી છે ઘરમાંથી એટલે તમને ખબર છે કે પ્રાકૃતિક ખેતી છે એના ફાયદા શું છે, પણ ઘરવાને તો ખબર નથી અને ઘરની અને પાછા બનાવવાના છે તો એ સમય કેવો હતો એની થોડીક વાત કરો।
0: એવું છે

0: キルのガイみたいな子の、うん、サイズの子のガイに、うん、やむったんぐでんのむれ、パシーのエクレクションにからね、やむるチミンのパネサケパワーの。
1: バレバ
0: レ。パシーのラサイドワーカーカーカーのゴジューブに。
1: バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。バレバレ。
0: バレバ
1: レ。バレ
0: バレ。バレバレ。バレバレ。バレ
1: バレ。バレバレ。バレバレ。バ
0: レバレ。バレバレ。
1: ત્રણ ગાય છે હવે પહેલેથી જ ગાય તમે રાખો છો
0: નહીં પહેલા ગાય હતી જ નહીં
1: હશે તો
0: પછી મેં જયારે કસમાં તાલીમ લીધી ને ત્રણ દિવસની ત્યારે મને ખબર પડી કે ગાયનું કેટલું મહત્વ છે અને ગાયને આપણે કેટલી જરૂર છે એમ જોકે પહેલા હું શરૂ કર્યું ત્યારે ગૌમૂત્ર અને સાસ વસાતું લાવતી હતી
1: અચ્છા
0: પછી મેં ઘરે આવીને વાત કરી મારા ખેતી કરવી છે તો તમે ગાય લઈ આપો એમ પણ ઘરેથી સાસુ ગાને દૂધ મોટું
1: પીવું
0: એટલે ના પડતા હતા પછી તે મારી મારી જીભ માટે એમને ગઈ પણ મને ના જ પાડતા હતા કે ગાય નથી લેવી પછી એવો આઈડિયા કર્યો કે આપણે માનવી નથી તો એમ એટલે એટલે કે તું માની જાતો નથી લેવી પછી મેં કીધું મને ગાય એક લઈ આપો ખાલી એમ પછી એક ગાય લીધી ત્યાર પછી તો ધીમે ધીમે તમારી પાસે ત્રણ ગાયો છે
1: ખુબ સરસ
0: આપણે વાત કરી કે કચ્છમાં તાલીમ લીધી તો રીટાબેન એની થોડીક વાત કરો કે બધા ખેડૂતો ત્યાં જઈ શકે છે કચ્છમાં
2: હા કચ્છમાં કુકમા કરીને જે ગામ છે ત્યાં મનોજભાઈ સોલંકી કરીને છે બહુ સરસ સરસ સેન્ટર ચલાવી રહ્યા છે અને ખેડૂતો માટે એ ફ્રી ઓફ
1: નિઃશુલ્ક
2: વર્ષ હોય છે અને દર મહિને એમની તારીખ નક્કી જ હોય છે ત્રણ દિવસ માટે ખેડૂતને ખાલી જવાનો ખર્ચ થાય બાકી તો રહેવાનું જમવાનું તાલીમનો કોઈ ખર્ચ લેતા નથી અને ખેડૂતને જે ઈચ્છા થાય એ ત્યાં શીખી શકે એને એમ થાય કે મારે વધારે ખેતીમાં કયા પ્રકારની પ્રાકૃતિક રીતે બનાવેલી દવા વાપરી શકાય તો એ શીખી શકે ખાતર કેમ બનાવ્યું છે તો એ શીખી શકે અને બીજું બધું પણ હેન્ડીક્રાફ્ટનું આપણે જેમ કહીએ કે માટીમાંથી કંઈ બનાવવું છે સિરામિકનું બનાવવું છે ગોબરમાંથી કંઈ બનાવવું છે અથવા ઔષધિમાંથી કંઈ બનાવવું તો આ બધું જ એ બહુ સરસ શીખાયું
1: છે એટલે મને એક પ્રશ્ન એ થાય છે કે હજી આપણા સમાજમાં છે ને સામાન્ય રીતે મહિલાઓની ઈચ્છા છે ને એને એટલું બધું પ્રાધાન્ય મળતું નથી મહત્વ મળતું નથી તો સંગીતાબેને જે રીતે થોડી મુશ્કેલીનો સામનો કર્યો પ્રાકૃતિક ખેતીમાં તો એવા પ્રસંગો આવે તમારી સામે કે ભાઈ પછી બહેનોને તમારા કેન્દ્ર સુધી આવતા જ બંધ કરી દેવામાં આવે કે ત્યાં જાય છે ને તો તને આવા વિચાર આવે છે તો તું બગડી જાય છે તો એના કરતા તું મૂકી જ દે આવા પણ પડકાર આવતા હશે ને
2: બહુ જ આવે છે
1: આવા પડકારો

0: જેમ કુકમાં ની વાત કરી તો ત્યાં પણ અમે કપડમાં લઈ જઈએ છીએ.
1: અચ્છા,
0: બેન શીખીને આવે અથવા ભાઈ શીખીને આવે તો આવીને નથી માનવાના, આવી લીધી હોય અને વાત કરીએ એ બહુ ફરક
1: હોય.
0: મોટા ભાગે અમે એવું કરીએ છીએ કે કપડમાં ટ્રેનિંગ કરીએ, કપડમાં એક્સપોઝર કરીએ અને એમની વાડી સુધી જઈએ અને બંનેને સાથે રાખીને સમજાવી, એટલે પછી ધીમે ધીમે મને તમને જોડાતા થઈ જાય. પછી 50% માંથી 100% સુધી પહોંચે અને એમાં વધારે સંઘર્ષ બહેનોને કરવો.
1: અને એક સંઘર્ષ એ પણ થાય સંગીતાબેન કે તમે ગૃહિણી પણ છો અને ખેડૂત પણ છો, એટલે એમ કહી શકાય કે તમારે ઘરે ધ્યાન દેવાનું છે અને ખેતી પણ કરવાની છે. ધારો કે આજે હું નોકરી કરું છું તો મને આજે બરાબર નથી તો હું રજા મૂકી દઉં, પણ તમે ખેતીમાં રજા નહીં મૂકી શકો તો બંને કામ પછી કેવી રીતે તમે સાચવો છો?

0: અને ગાવું છે ને એનો હિટ મળી રહે છે. પણ આ પોષણ વાટિકા છે એનું થોડુંક સૈદ્ધાંતિક સમજ રિટર્ન તમારી પાસેથી જોઈએ કે શા માટે એ ગોળમાં જ કરવામાં આવે છે અને એમાં કેવા કેવા પાક છે એ લઈ શકાતા હોય છે.
1: ખેડૂતો જનરલી સીધા ચાસમાં વાવતા હોય છે, થોડુંક ઇઝી પડે છે, વાવવામાં થોડુંક અઘરું પડે છે, પણ બીજા એના બેનિફિટ ઘણા બધા છે. એ કુદરત સાથે જોડાયેલું છે, જેમ સંગીતાબેને કીધું કે આપણે પૃથ્વી ગોળ છે, ચંદ્ર ગોળ છે, સૂર્ય ગોળ છે, અને એના રાઉન્ડમાં વાવવાથી શું થાય, સૂર્ય પ્રકાશ અને હવા બધા જ પાકને બરાબર મળી શકે. અને તમે જેમ વાત કરો છો કે કેવી પ્રકાર કેવી રીતે વાવણી કરીએ છીએ, તો વચ્ચે કોઈ ફળઝાડ નાનું થતું હોય અને એનું મલ્ચિંગ કરી દેવામાં આવે. બીજું કે એની નજીકમાં નાના છોડ એટલે મેથી હોય, પાલક હોય, ગાંડાજો હોય, ધાણા ભાજી હોય એ વાવીએ છીએ, અને એના પછી એનાથી થોડાક મોટા છોડ એટલે મરચી, રીંગણી, ટમાટી એ પ્રકારના હોય એ વાવે છે, અને એના પછી દોરિયા.
0: અચ્છા અચ્છા,
1: એટલે બાઉન્ડ્રી પર જતા રહે એટલે ક્યારેક પવન વધારે તડકો, વધારે ઠંડી એનાથી પણ થોડુંક બચાવે છે, અને મોટા ભાગે બધાને મલ્ચિંગ કરી દેવામાં આવે છે, અને એ તારાઓ નાના નાના થઈ જાય છે રાઉન્ડ કરે છે, એટલે વચ્ચે રસ્તો પણ હોય. એ ઘણી વાર તમે સીધા લાવવામાં શાકભાજી મોટું થઈ જાય, ઉતારી ના શકે, આમાં એ રસ્તો પણ રાખે છે એટલે ઉતારી શકાય છે. બીજું આમાં દેશી ખાતર ને એ બધું નાખવાનું પણ સરળ પડે છે, કેમ કે નાનું જોઈએ એટલે થોડું પણ હોય તો પણ થઈ જાય છે. હાથેથી શાકભાજી લેવાનું પણ બહુ સરળ રીતે થઈ શકે.
2: તો પેટની શું વ્યવસ્થા છે સંગીતાબેન તમારી પાસે? એટલે કુવા છે, દોર છે, બે કુવા છે, ઉંદર એક દોર છે, પણ દોર નું વસુ વ્યવસ્થા છે એટલે વસુ વાપરે છે. કુવા

અત્યારે મારે

0: Hacer pues lugar, pongo bolsa, tomate, rengue.
1: તમને કેમ ખબર પડી કે ડોક્ટરો ને શાકભાજી જોઈએ છે?

0: તમે લગભગ 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે અને એ પહેલા રાસાયણિક ખેતી કરતા, હવે એ બંનેનો શું ફેર દેખાય છે તમને?
1: ફેરમાં ખર્ચામાં બહુ ઝાઝો ફેર પડી જાય છે. રાસાયણિક દવા અને ખાતર બહુ મોંઘા હોય છે.

0: મહેનત પૂરી કરવી પડે. તો એ પછી જાતે કરો છો કે માણસો પછી બોલાવી લો છો?
1: જરૂર હોય તો મારી બીજી વાળીથી મજૂર ને બોલાવું, નહીતર તો પછી હું બને ત્યાં સુધી મારે જાતે જ કરી વાળું.
0: બરાબર. અત્યારે તમારી આ જે પોષણ વાટિકા છે એ જોવા બીજા લોકો, બીજા ખેડૂતો આવે ખરા, કઈ શીખીને જાય ખરા?
1: વિઝિટરો ઘણા આવે છે, બધાની નોંધ છે મારી પાસે, મોબાઈલ નંબર નું નામ લખાવું છું બધા. ડોક્ટરો વિઝિટ કરેલી છે, પછી બહાર ના વેપારી આવેલા છે, પછી જે પર્યાવરણ સંસ્થાના સાહેબો આવતા હોય, અમુક બીજા સંસ્થાઓ આવેલા છે. મેન બેન મારો સંઘર્ષ છે કે હું સંસારે થી રાખ લાવું છું.
2: અચ્છા.
1: તો એ ઘરમાં થોડુંક ઓલું થતું હતું.
2: હા,
1: ત્યારે પછી હું ખબર જ નતી પડવા દીધી મેં સંસારે રાખ લેવા આવશે. પછી બીજા લોકો દ્વારા સાસુદાની ખબર પડી ને, તો એને તમે કેમ કહેશો બેન ને ફરિયાદ આવે છે બેન અને સંસ્થા આવતા બંધ કરી દેવાના? મને કે તાજે લારે મને વાત કરાય કે તારે સંસ્થાને મોકલવું હોય ને તો આ સંસ્થામાં નથી રહેવા દે. પછી એ હાજર બે સમજાવાય કે એવું કઈ નથી, સંસાર આપ ગ્રંથિ શ્રદ્ધા છે. પછી જયારે ઘરે તો વિરોધ થતો ને ત્યારે ખબર ન પડવા દીધી, અમુક બપોર વસીએ કે સવારમાં વહેલા એ રીતે લાવતી. પછી એ લોકોના મગજમાં આમ થઈ ગયું કે ના કઈ વાંધો નથી, એટલે હવે ગમે ત્યારે લઈ આવે.
2: પણ એટલે પરિવર્તન આવે છે.

0: ગાડીમાં જે આપણે બોરી પડી હોય ને તો રાખને જોઈ ને પછી આમ એમ કીધા કરી કે તું સમસા ને ગઈ હતી આપણને અટકા લાવીશું.
1: કોઈ વાત સાચી છે.
0: હવે આજે તમારી પોષણવાટિકા છે એમાં તમે જે પણ શાકભાજી કરો છો તો હવે તમારા બીજ તમે જાતે જ કરો છો?
2: હા, મારા ઘર પૂરતો હું જાતે જ પકાવી લઉં. માનું બેરીમાં પકાવી લઉં કે ટમેટા પકાવી લઉં, એમાં એમાં પાછું વાવી દેવાનું.
0: એટલે તમારી જે નિર્ભરતા હતી બીજ માટે એ પણ હવે ચાલુ થઈ ગઈ છે.
2: સોલ્યુશન થઈ ગયું.
0: અને પછી એમાં કઈ ખાતર કેવું સમય સમય આપવું પડે? આ રીતે તમે રાખ ની વાત કરી, રાખ આપણે શું કામ આપીએ છીએ એ પણ જરાક સમજાવો મિત્રોને.
2: મારો

મારે અંગી થયેલું હોય કે આજા મારો આજા મારો સંત કાવ કયા કરવાનું પછી દેવકૃપા બનાવ્યું છે જીવામૃત બનાવ્યું છે એ પિયત સાથે આપવાનું અને રાખમાં

0: રસોઈ ઉપર રિસેન્ટ કામ કરું છું.
1: અને રાખ થી જમીન પર તમારી ભરપૂરી થાય, અવર જવર કરી શકે.
0: હૃદય ઉપર પાપાવાથી માણસે એટલા બને એમાં રાખ આવે એટલે જમીન પછી બની જાય.
1: બરાબર. તો 3 વર્ષ પહેલાની જમીન ને હવેની જમીન માં શું ફેર છે?
0: ફેર બહુ હશે. મને ઉત્પાદન કઈ દે ને આપણને ફેર કેટલો હશે?
1: અને સંગીતાબેન તમે ભણેલા કેટલું?
0: હું 7 વર્ષ ભણી છું.
1: જેમ વાત કરતા હતા ને કે કોઈક MBA કરેલા માણસ હોય ને, બિઝનેસ સંભાળતા હોય કે મારે આવી રીતે આપવાનું, આના પછી આપવાનું, એટલે એમનું બધું વ્યવસ્થિત કામ છે.
2: હા, અને એટલું વ્યવસ્થિત છે ને, તો એ પણ પૂછવાનું મન થાય કે હજી અમે 3 જ વર્ષથી શરૂઆત કરી છે, તો આગળ ઉપર મેમ્બર શું વિચાર છે કે હવે ભવિષ્યમાં શું કરવું છે? આગળ

0: ήταν ότι είμαι καλά καλά ούτε πάντα να λέω ότι.
1: Ένα σύζυγο που μου έλεγε να πω, σώμα σαν σύζυγο μου, μου πρέπει να κάνει σε πασί, μα ρε, πώς του τον σε το χρυσάρο κορβού πάρει το ριζάζο. Ένα πάσα είναι σύζυγο μου, αγώ άβερσε κόμματα, άβερσε έρθα σαν ένα έρθα κόμ. Σε το λουκάσαρο, αγέλος μου, καλές κόμματι.
0: Αν έπαιξε ένα βέτσιο, είναι σου καρότσο.
1: Ενώ βάσαν το μαράτι αραμπία βάρος και το όρδενικ να πάρει βάρια της βελουζάης,
2: έτσι.
1: Το είπε λάμε γάρμα λιζατάτα. Απ' το μάνο το κόνα πάνσο, χάρα πάνσο πάωσε. Μια τερσάτσο ρούπια να μου αρκαλπώ να μπέσω να κόνσο και πίτα.
0: ઇસ્તરી લ્યો તમે ગ્રાહકનો તો પછી સામેથી લેવા આવે છે
1: સસ્તામાં અમારી નગરપાલિકાનો મેયર છે પ્રાકૃતિક સામે સ્વદેશી મેયર એમાં મને સ્ટોલ આપેલો છે એમાં મારું કઠોળ બધું હું લઈને જાઉં છું 2 કલાક જાઉં છું 2 કલાકમાં પહેલે દિવસે કંઈક 1500 રૂપિયાનું સેલરી થયું બીજે દિવસે કંઈક 850 એવી રીતે કોઈ દિવસ 1000ની સેલરી નથી 2 કલાક જ જાઉં છું ખાલી
2: અચ્છા
1: તમારું કઠોળ બધું લઈ જાઉં ને કાલ બે બેન એવા એવા હતા કે ફ્રૂટ અને શાકભાજી પણ લેતા આવજો
2: સરસ તો મતલબ આપણે જે શરૂઆત કરી ને અટલ જી કે એક ઈચ્છા શક્તિ જે છે એનો આધાર છે કે જો માણસ ધારે ને તો એ કોઈ પણ રીતે રસ્તો કાઢી અને પોતાનું કામ છે ને એ કરી શકે એમ છે. સંગીતાબેન કાકડી એવા જ વ્યક્તિ છે કે ભલે ભણતર કદાચ ઓછું છે, નાનું ગામ છે, ખેતી કામ કરે છે, તેમ છતાંય એ એમાં કંઈક ને કંઈક નવું કરી અને પોતાનો રસ્તો છે એ કાઢી રહ્યા છે.
0: તો મને લાગે છે કે સંગીતાબેન ઘણા બધા ખેડૂતો, ખાસ કરીને મહિલા ખેડૂતો માટે એક ઉદાહરણરૂપ છે. તો આપણે સંગીતાબેનનો નંબર મિત્રોને લખાવી દઈએ કે પોષણ વાટિકા વિશે કંઈક માહિતી જોઈતી હોય અથવા એને જ એમની સાથે વાત કરવી હોય તો એમની નંબર આપણે મિત્રોને લખાવી દઈએ.
2: 76006 76006 24808
0: યાદ રહેજો. એવો નંબર છે 7600624808.
2: તો અત્યારે એક લોકગીત લઈએ.
0: ચોક્કસ
2: બરોબર. અમે બાયરાની રજા લઈએ અને મિત્રોને કહીએ
0: રામ રામ રામ રામ.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
1: તમિલનાડુમાં શ્રી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકેને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની એક દિવસની મુલાકાત બાદ બે દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાની ધરપકડ કરી. આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહી છે.
0: ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ આર એન રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અરવિંદ્ર પોલ, અશોક કેતાનિયા, નિશિત પ્રમાણિક અને ખુદીરામનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ શ્રી અધિકારી અને પાંચેય મંત્રીઓને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 207 અને ટીએમસીને 80 બેઠકો મળી છે. આ સાથે મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવે છે. તમિલનાડુમાં શ્રી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલદા વેત્રી કઝગમ ટીવીકે દાવો કર્યો છે કે તેમની પાર્ટીએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે 120 ધારાસભ્યોનો ટેકો મેળવ્યો છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ટીવીકેને નવી સરકાર બનાવવા માટે 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં 118 બહુમતી આંકડો જરૂરી હતો. ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા ટીવીકે નેતા અધર અર્જુને જણાવ્યું કે વીસીકે પાર્ટીને ટેકો આપ્યો છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ IUML પણ ટેકો આપવાની ખાતરી આપી છે. બે વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવનાર વિજયને એક બેઠક ખાલી કરવી પડશે, જેનાથી ટીવીકેની સંખ્યા ઘટીને 107 થઈ જશે. કોંગ્રેસ અને સીપીઆઈ, સીપીઆઈએમ, વીસીકે અને IUML સહિત બે બે ધારાસભ્યો સાથે સમર્થક પક્ષોની બેઠકોની સંયુક્ત સંખ્યા 13 છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસ માટે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાતે જશે. તેઓ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણી અને તેના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી પરિસરમાં એક નવા ધ્યાન મંદિર ધ્યાન હોલનું ઉદઘાટન કરશે. એચએલ એરપોર્ટ પર પહોંચ્યા પછી પશ્ચિમ બંગાળ અને આસામમાં પાર્ટીની ચૂંટણીમાં જીત બદલ કર્ણાટક રાજ્યના ભાજપ નેતાઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવતીકાલે તેલંગાણામાં આશરે 1535 કરોડ રૂપિયાના મુખ્ય રેલવે માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી 118 કિલોમીટર લાંબા કાઝીપેટ વિજયવાડા મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ અને કાઝીપેટ રેલ અંડર રેલ બાયપાસના ઉદઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં એક જાહેરસભામાં કાર્યકરોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રે રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાની ધરપકડ કરી છે. અગાઉ ઈડીએ આ કેસના સંદર્ભમાં દિલ્હી, ગુરુગ્રામ અને ચંદીગઢમાં 5 સ્થળોએ કાર્યવાહી કરી હતી. આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. આવતીકાલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY રજત જયંતિ અને યોજનાના ચોથા તબક્કાના રાષ્ટ્રીય ઉદઘાટન નિમિત્તે મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ભેરુંડામાં કાર્યક્રમ યોજાશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 18,907 કરોડ રૂપિયાની પ્રતિકાત્મક ફાળવણીની જાહેરાત કરશે. મંત્રાલયે જણાવ્યું કે આમાંથી 830 કરોડ રૂપિયા મધ્યપ્રદેશના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. શ્રી ચૌહાણ મધ્યપ્રદેશમાં કુલ 2,100 કિલોમીટરથી વધુ લંબાઈના 973 રસ્તાઓ માટે પીએમ જીએસવાય 4 હેઠળ મંજૂરી પત્રો અને નાણાકીય ફાળવણી રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવને સોંપશે. ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી એન્ટ્રી વ્હીકલ એમઆઈઆરવી સિસ્ટમ સાથે એડવાન્સ અગ્નિ મિસાઇલનું સફળ ફ્લાઇટ ટ્રાયલ ગઈકાલે કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ મિસાઇલનું ફ્લાઇટ ટ્રાયલ બહુવિધ પેલોડ સાથે કરવામાં આવ્યું, જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં વિતરિત વિવિધ લક્ષ્યોને લક્ષ્ય બનાવે છે. સરકારે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025ના વિજેતાઓની જાહેરાત કરી છે, જેમાં દેશભરમાંથી 42 પંચાયતોને પસંદ કરવામાં આવી છે. એવોર્ડ વિતરણ સમારોહ આગામી મહિનાની 3 તારીખે નવી દિલ્હીમાં યોજાશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટકને સૌથી વધુ પુરસ્કારો મળ્યા છે, જેમાંથી 6 પંચાયતો પસંદ કરવામાં આવી છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ઓડિશા 5-5 પુરસ્કારો સાથે બીજા ક્રમે છે. આ પુરસ્કારો 2 શ્રેણીઓ હેઠળ આપવામાં આવી રહ્યા છે. સાહિલ જાદવે આજે ચીનના સાંઘાઈમાં આયોજિત તીરંદાજી વિશ્વકપ 2026ના બીજા તબક્કામાં પુરૂષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહારાષ્ટ્રના 25 વર્ષીય આર્ચરે પ્લેઓફમાં ડેનમાર્કના અનુભવી ખેલાડી અને કોચ માર્ટિન ડેમ્સબોર્નને 147-144 હરાવીને ચાલુ સ્પર્ધામાં ભારતનો પ્રથમ ચંદ્રક નિશ્ચિત કર્યો છે. ભારતે ગયા વર્ષે સાંઘાઈમાં 5 કમ્પાઉન્ડ ચંદ્રક જીત્યા હતા. ભારત હવે રવિવારે અંતિમ દિવસે રિકર્વ વિભાગમાં વધુ 2 ચંદ્રક જીતવાની આશા રાખશે. ભારતીય કુસ્તી મહાસંઘ ડબલ્યુએફઆઈએ આજે વિનેશ ફોગાટને કારણદર્શક નોટિસ પાઠવી છે, જેમાં તેમના પર શિસ્તભંગ અને

એન્ટી ડોપિંગ નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. 15 પાનાની આ નોટીસમાં ડબલ્યુએફઆઈએ જણાવ્યું કે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના એન્ટી ડોપિંગ નિયમો હેઠળ નિવૃત્તિમાંથી પરત ફરતા રમતવીરો માટે જરૂરી ફરજીયાત 6 મહિનાનો નોટીસ પીરિયડ પૂર્ણ ન કરવા બદલ વિનેશને આ વર્ષના 26 જૂન સુધી સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સની ટીમે 4 ઓવરમાં વિના વિકેટે 56 રન કર્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા ક્રમે છે. હવામાન વિભાગે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનના છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસ અધનામ ગેબ્રેસિયસે આજે સ્પેન પહોંચ્યા હતા, જ્યાં તેઓ હન્ટા વાયરસ ફાટી નીકળેલા ક્રૂઝ જહાજમાંથી 140થી વધુ મુસાફરો અને ચાલકદળના સભ્યોને બહાર કાઢવાની કામગીરીનું નિરીક્ષણ કરશે. તેઓ સ્પેનિશ સરકારી અધિકારીઓ સાથે સ્પેનિશ ટાપુ ટેનરાઇફ જશે અને મુસાફરો, ચાલકદળના સભ્યો અને આરોગ્ય નિષ્ણાતોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની દેખરેખ રાખશે. ક્રૂઝ જહાજ એમવી હોન્ડિયસ આવતીકાલે ટેનરાઇફ પહોંચે તેવી અપેક્ષા છે. આજે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળની શાળાઓ અને સાંસ્કૃતિક સંગઠનોએ વહેલી સવારે પ્રભાત ફેરી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે 25 વૈશાખના અવસરે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકેને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની એક દિવસની મુલાકાત બાદ 2 દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાની ધરપકડ કરી. આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: છોડા જોશીના સ્વરમાં અંદર તો એવું અજવાળું, બંધ આંખે હું ભાળું. અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમો 9-10 સાંભળું, શ્રી તુષાર શુક્લ ખૂબ જ સરસ બોલતા હતા, રેડિયો ખૂબ સાંભળ્યું એટલે મને બધા એમ જ કહે કે ડોક્ટર મહેશભાઈ 18મી સદીમાં જીવશે. એમને નવાઈ લાગે છે કે હજી પણ હું પત્રો લખી રહ્યો છું, પણ ખરેખર આ લખવાની ટેવ પત્રો થકી હજુ પણ ચાલુ છે એ ખૂબ સારી બાબત છે. આગળની પેઢી તો લખવાનું ભૂલી જ જશે. અને મેળે જતા જતા ભેળો થયો છોગાળો છેલ, આ બધા ગીતો સાંભળવાની ખૂબ જ મજા આવે છે.
1: ચેતનભાઈ, મારી પાસે પણ ડોક્ટર મહેશ દેસાઈના પત્રો છે. પત્રની તારીખ છે 19 એપ્રિલ. સુગમ ગીતોમાં યુવા પ્રતિભા ઉદ્ઘોષકે પહેલા કૈલાસ પંડિતની રચના સંભળાવી, ત્યાર પછી ડોક્ટર મહેશભાઈ લખે છે કે હવે વિવિધ કારણોસર લોકો જાહેર વાહનનો ઉપયોગ કરવાને બદલે પોતાની કાર અથવા મોટરસાયકલ વાપરવું વધારે પસંદ કરે છે. એક નિવૃત્ત આચાર્યએ હૃદયની બાયપાસ સર્જરી કરાવેલી અને તે ડોક્ટર મહેશભાઈ એમને મળવા માટે ગયેલા. લખે છે મહેશભાઈ કે આ મિત્ર ખેતરમાં મકાન બાંધીને રહે છે અને સાથે સાથે જમવામાં હેતપૂર્વક ખીચડી છાશ અને તેમના કહેવાથી ગોળ પણ એમને ત્યાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મહેશભાઈ લખે છે કે હવે દર્દી અને તબીબો વચ્ચે એક જે મ્યુચ્યુઅલ ડિસ ઇન્ટરેસ્ટ એટલે કે પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ વધુ જોવા મળે છે, પરંતુ હજુ પણ કદરદાન દર્દીઓ છે. સાથે અન્ય પત્રમાં લખે છે કે આકાશવાણીના તમામ ઉદ્ઘોષકો ઉત્તમ કામગીરી બજાવે છે અને સૌનો આભાર. સુવાક્ય લખ્યું છે કે માણસ જેવો માણસ પણ વારમાં ધુમાડો થઈ જાય એ કઈ જેવી તેવી વાત નથી.
0: તો આપણે મહેશભાઈને કહીએ કે આ જ રીતે પત્રો લખતા રહેશો અને આપણી પ્રસારણ યાત્રા હજુ પણ સાથે સાથે ચાલતી રહેશે. હિતેશભાઈ, મારી પાસે આ પત્ર છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તર સંડાથી રમેશ એલ ભાટિયાનો. લખે છે કે વિસરાતા સુર કાર્યક્રમમાં સુરૈયાના સદાબહાર ગીતો સાંભળી મજા આવી ગઈ. તેમની બધી જ ફિલ્મો મેં બચપણમાં જોઈ હતી, વધારે ફિલ્મો તો દેવાનંદ સાથે જોઈ હતી. મારી ઉંમર 77 વર્ષની છે અને વર્ષોથી હું હજુ પણ આકાશવાણી સતત સાંભળતો આવ્યો છું. 50-60ના દાયકાના ગાયકોના સદાબહાર ગીતો સાંભળવાની ખૂબ જ મજા આવે છે. તો રમેશભાઈ, આ જ રીતે આપ સદાબહાર ગીતો સાંભળતા રહેશો વિસરાતા સુર કાર્યક્રમ ઉપરાંત જય ભારતી અને ફિલ્મ સંગીત અને ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં, અને આ જ રીતે આપ આપના પ્રતિભાવો આપતા રહેશો. પત્ર લખવા બદલ આભાર.
1: ચેતનભાઈ, મારી પાસે આ પત્ર છે તે પણ આપણા નિયમિત પત્ર મિત્રોનો છે. પત્ર મિત્ર લખે છે કે આકાશવાણી અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત સર્વ કાર્યક્રમોની મધુર વાણી આપ સર્વે પ્રસ્તુત કરતા ઉદ્ઘોષક ભાઈઓ અને બહેનો દ્વારા જે રીતે સવારે 6 થી રાત્રે 11 સુધી સાંભળવા મળે છે તેને જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. આપ સર્વ દ્વારા ઉમદા, ઉત્તમ અને ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ દરેક કાર્યક્રમને માહિતીસભર, વૈવિધ્યસભર અને પ્રશંસનીય બનાવો છો. દરેક કાર્યક્રમો એક સેતુબંધ તરીકે દરેક શ્રોતાઓના કર્ણપટલ પર સાંભળવા મળતા રહે છે. સમીક્ષામાં તેઓ લખે છે, આગળ સવાર અર્ચનામાં ભક્તિરૂપી ભજનોની રજૂઆત, રામચરિત માનસ ગાન, સુર સરિતા, સુર માધુરી, માહિતી અને મનોરંજન રૂપી સવારે સવારે હિન્દી ગુજરાતી ગીતો, જય ભારતી, યુવવાણી, ગુલમહોર, ગામનો ચોરો, સમાચાર દર્પણ, સૈયર તેમજ અન્ય જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તે સાંભળવાની ખૂબ જ મજા આવે છે. પત્ર મિત્ર સૂચન કરે છે કે આકાશવાણી અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત સાંજે લોકસંગીતના કાર્યક્રમમાં ક્યારેક લોકવાર્તાઓ જેમ કે શ્યાણી વિજાણંત, રાકનું રતન, કવડા સાસરિયા તેમજ અન્ય લોકવાર્તાઓનું રેકોર્ડિંગ જો આકાશવાણી પાસે હોય તો સંભળાવશો, શ્રોતાઓને સાંભળવાની ખૂબ જ મજા આવશે. સાથે સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા પર શ્રોતાઓના પત્ર પર આધારિત ફરમેશ ગીતનો કાર્યક્રમ જો રજૂ કરવામાં આવે અને આ કાર્યક્રમ મહિનામાં 2 વખત દર મહિનાના પહેલા અને 3જા રવિવારે બપોરે 11:30-12 સુધી રજૂ કરવામાં આવે તો તે ખૂબ જ એક સરસ કાર્યક્રમ થશે. આ પત્ર મિત્ર છે આપણા નિયમિત શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર વાઘેલા ભાવનગરથી.
0: વિકાસભાઈ, આ પત્ર છે મહેસાણાથી ચંદુભાઈ નાઈનો. લખે છે કે મહેસાણાથી એસટી ઓફિસથી નિવૃત્ત થયેલા વર્ષો જૂના રેડિયો મિત્ર ચંદુભાઈના જય હિન્દ વાંચો. લખે છે કે હું સવારે 6 કલાકથી સમાચાર સાંભળી ભજનો અને અમૃતધારા તથા જૂના ફિલ્મી ગીતો, ગુજરાતી સમાચારો નિયમિત સાંભળું છું. ઉપરાંત અમૃતધારા કાર્યક્રમમાં મહાન પુરૂષો તથા સંતો

0: ભાવના જે વિચારો સારું જ્ઞાન જીવન જીવવાની રીતો પદ્ધતિ કામમાં આવે એવું પ્રસારિત થાય છે. આવી જ રીતે તહેવાર મુજબ અમૃતધારા રજૂ કરો છો તો ખૂબ જ આનંદ થાય છે, ખૂબ જ લાભ થાય છે અને દરેક ધર્મોના લોકોને તેમના માનેલ ભગવાનની સ્મૃતિ તાજી થાય છે. ચંદુભાઈ, આપણે ભારત સર્વધર્મ સંભાવમાં માનતો દેશ છે, એટલે કે અનેક સંપ્રદાયો છે, એટલે દરેકને જે શ્રોતા ને જે ગમે એ આપણે પીરસીએ છીએ, એમને જે કામમાં આવે એ પણ આપણે પીરસીએ છીએ. એમનું એક સજેશન છે કે રાત્રે 8 થી 8:30 સુધી જે ફિલ્મી ગીતો આવે છે એમાં ખૂબ મજા આવતી નથી, એના બદલે એક ફિલ્મના એક ગાયક કલાકારના ગીતો આપો એક સંગીતકાર તો સારું, જેથી ફિલ્મ જોવાની યાદ તાજી થાય. એટલે ખૂબ સારું સજેશન છે કે એમના જમાનાની કોઈ એક ફિલ્મના બધા જ ગીતો આપણે વગાડીએ તો એમને આખી ફિલ્મ તાજી થઈ જાય. તો ઉપરાંત કોઈ ફિલ્મ નિર્દેશક એક્ટર કે એના જન્મદિવસ પુણ્યતિથિ નિમિત્તે સારી માહિતી મળી શકે અને એમના રજૂ થયેલ ગીતો માણી શકાય. તો ચંદુભાઈ, આપનું સજેશન ખૂબ સારું છે અને અમે એની નોંધ લીધી છે. આ જ રીતે આ પત્રો લખતા રહેશો અને માહિતી અને મનોરંજનનો રસ્તા આકાશવાણી પણ માનતા રહેશો. પત્ર લખવા બદલ આભાર.
1: સતનભાઈ, ઇમેલ છે મારી પાસે, જાડિયા અમરાજી અને આ ગામ છે તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર. નિયમિત રીતે આપણા શ્રોતા મિત્ર હવે ઇમેલ પાઠવે છે માધુભાઈ, લખમણભાઈ, સાથે સાથે છે વિજય, વિવેક, રાહુલ. સમક્ષમાં લખે છે કે અમે આકાશવાણી અમદાવાદ પરથી આવતા તમામ કાર્યક્રમો લાજવાબ આવે છે અને સાથે સાથે મળીને બધા મિત્રો કાર્યક્રમ સાંભળીએ છીએ. આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોને 90 વર્ષ પૂરા થયા છે. હું 1995થી આકાશવાણી રેડિયો સાથે જોડાયેલો છું અને આગળ પણ હું આકાશવાણી સાથે જોડાયેલો રહીશ. આવી રીતે સારા સારા કાર્યક્રમ રજૂ કરો અને શ્રોતા મિત્રોને ખુશ રાખો. આપના ઇમેલ માટે આભાર, માધુભાઈ. એક અન્ય ઇમેલ છે, સમીક્ષામાં લખે છે કે હેલો હેલો કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે, ગીતો સાંભળવા મળે છે, સાથે સાથે મિત્રોની પસંદગીના ગીતો સાંભળવા મળે છે. આવા સુંદર અને સરસ કાર્યક્રમ આપવા બદલ આકાશવાણીનો હું દિલથી આભાર માનું છું. આ ઇમેલ મળ્યો છે આપણને નાના પાળિયાદ, પોસ્ટ કુંભારા, તાલુકો અને જિલ્લો બોટાદ. અને ઇમેલ પાઠવ્યો છે જસવંતભાઈ મીર, તેમની સાથે સાથે છે વિજયભાઈ, કૈલાસબેન, વિલાસબેન. સમીક્ષામાં લખે છે કે સવારે કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે, જુદા જુદા પ્રકારની માહિતી આપવામાં આવે છે અને સાથે સાથે મનોરંજન પણ આપવામાં આવે છે. તેને માટે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશનનો હું દિલથી આભાર માનું છું. આપે ઇમેલ પાઠવ્યો તેને માટે આકાશવાણી અમદાવાદ પરિવાર પણ આપનો આભાર પાઠવે છે.
0: હિતેશભાઈ, આ એક બીજો ઇમેલ છે ડેર પાટણથી ધીરજભી રબારીનો. લખે છે કે આદરણીય હિતેશભાઈ, ચેતનભાઈ કુશળ હશો, આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષના વિશેષ કાર્યક્રમો આકાશવાણીની લોકપ્રિયતાની કલગી સમાન છે. આ વિશેષ મુલાકાતો લેનાર આદરણીય હિતેશભાઈ ઉત્કર્ષભાઈનો હૃદયથી આભાર. આદરણીય ભગીરથભાઈ પંડ્યાની મુલાકાત ખૂબ જ પસંદ પડી. એમની આકાશવાણી પ્રત્યેની અનહદ લાગણીઓના ધોધ સમાન આ મુલાકાત આદરણીય ભગીરથભાઈની આકાશવાણી પ્રત્યેની અનહદ લાગણીઓ વાણી સ્વરૂપે અમોએ સાંભળી ઘણી બધી જાણકારીથી અવગત થયા. સહ્યર કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના સોમવારના કાર્યક્રમમાં કચ્છની બોલી વિશે બંને બહેનોએ કચ્છી સંવાદો સંભળાવ્યા, બહુ જ પસંદ પડ્યા. સાથે આકાશવાણીના નિયમિત શ્રોતા મિત્ર આદરણીય કિરીટભાઈએ ગુજરાત સ્થાપનાને અનુલક્ષીને જૂનાગઢ વિશે ખૂબ જ રોચક જાણકારી આપી, સાથે રેડિયો તેમજ આકાશવાણી વિશે પણ સરસ વાતો કરી. દરેક 6મે ના રોજ બપોરે આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આકાશવાણી અમદાવાદ તેમજ અન્ય કેન્દ્રો પર ફરજ બજાવનાર શ્રોતાઓના માનીતા પ્રવીણભાઈ દવેની મુલાકાત ખૂબ પસંદ પડી. એમના આકાશવાણીના રોચક અનુભવ સાંભળવામાં અડધો કલાક ક્યાં પસાર થઈ ગયો તે ખબર પણ ના પડી. દેવાંગભાઈ ભટ્ટ સાહેબે પણ પોતાના સિનિયર સેવાનિવૃત્ત એનાઉન્સર પ્રવીણભાઈ પાસેથી ઘણી ઉપયોગી જાણકારી મેળવી શ્રોતાઓને અવગત કરાવ્યા. એ માટે દેવાંગભાઈ ભટ્ટ તેમજ આદરણીય પ્રવીણભાઈ દવે સાહેબનો ખૂબ ખૂબ આભાર. તો ધીરજભાઈ કે ઇન્ટરવ્યુ લેનારની પણ એ કુશળતા હોય છે કે એમાંથી શું બહાર લેવું, અને આ તો બંને જ પોતે પ્રવીણભાઈ દવે પણ એક જમાનામાં ઇન્ટરવ્યુ લેતા હતા, એટલે એમને ખૂબ જ વાતો છે આકાશવાણીની, કલાકારોની, જે પ્રસારણ કર્મીઓની. આપ એ માણી રહ્યા છો આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રાને અને આપ પણ સાથે સાથે એ પ્રસારણ યાત્રામાં સાથે રહ્યા છો,

0: અને આજ રીતે પત્રો અને ઇમેલ થકી આપના પ્રતિભાવો આપતા રહો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: ચેતનભાઈ, આપણે પત્રો અને ઇમેલની સફર ચાલુ રાખી, પરંતુ સાથે સાથે ઘડિયાળ પણ કહે છે કે હવે સવિનય વિનંતી કે કાર્યક્રમ પૂરો થવા જઈ રહ્યો છે.

0: આપવાનું સરનામું અને ઈમેલ એડ્રેસ આપી દઈએ. કેન્દ્ર નિયામક શ્રી સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી નવરંગપુરા અમદાવાદ 380009. અને અમારું ઈમેલ એડ્રેસ પણ નોંધી લેશો, સવિનય વિનંતી SAVINAYVINANTI@gmail.com. તો આ જ રીતે અમારી પ્રસારણ યાત્રા ચાલુ જ રહેશે. અત્યારે લઈએ રજા. આવજો શ્રોતા મિત્રો, આવજો હિતેશભાઈ.
1: છતંભાઈ, આપને અને શ્રોતા મિત્રોને જણાવે કે ફરી વખત 23 મે 2026 ના દિવસે આ જ કાર્યક્રમ અંતર્ગત આપણે શ્રોતા મિત્રોને મળીશું. ત્યાં સુધી આપ સર્વનો આભાર, ધન્યવાદ.
2: શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર.